228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે સોમવાર. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર શ્રાવણ દિનાંક 12 શક સંવત 1948, પ્રચલિત તિથિ આષાઢવદ પાંચમ વિક્રમ સંવત 2082, તારીખ 3 ઓગસ્ટ 2026, સવારના 5:58 અને 45 સેકન્ડ થઈ છે. આરંભ કરી છે પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: છે નહીં અને ઊંઘ પણ સારી આવશે. ફક્ત આર્થિક પાસાને લક્ષમાં લઈને મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોવાથી બખેડા થાય છે અને સમસ્યા ઓર વકરે છે. આથી જાત સાથે વાત કરવી જરૂરી છે.
1: વિચાર બિંદુ.
2: જાત સાથે વાત આ વિષય પર વિચાર બિંદુ આપે સાંભળ્યું નિમિષા શાહ પાસેથી. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરે છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળી સમૂહ સ્વરમાં તુલસીદાસની રચના

સમૂહ સ્વરમાં કાઝી મહમદ શાહની રચના સાંભળી આપે. સાંભળશો હવે હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના.

યશવંત ભટ્ટ અને સાથીઓના સ્વરમાં આપે સાંભળી રચના દાસી જીવણની. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થાય છે.

0: પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરી છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે નાળિયેરીના પાકમાં કાચા નાળિયેર ખરી પડવાના કારણો. પ્રસ્તુતિ છે સીડી કરમસિયાણીની.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમસિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે નાળિયેરીમાં કાચા નાળિયેર ખરી પડવાના કારણો અને તેના ઉપાયો. મિત્રો, નાળિયેરીમાં કાચા નાળિયેર ખરી પડવાના પ્રશ્ન ખેડૂતભાઈઓ માટે ઘણો જ જૂનો અને મુખ્ય પ્રશ્ન છે. આમ છતાં એક વાતની સ્પષ્ટતા કરવાની જરૂર છે કે નાળિયેરીમાં જેટલા માદા પુષ્પો આવે તે બધામાં ફળો થતા નથી. નાળિયેરીની ઉંમર, ફળોને પોષણ આપવાની ક્ષમતા તથા ખેડૂતની માવજત પ્રમાણે ફળો બેસે છે. બાકીની માદા પુષ્પો જેને બટન કહે છે તે ખરી પડે છે. હવે સામાન્ય રીતે નાળિયેરીનો પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસે માદા ફૂલોનું ફલિનીકરણ થતું હોય છે. ફલિનીકરણ ક્રિયા પૂર્ણ થયા બાદ બે માસ દરમિયાન મોટાભાગના બટનો ખરી પડે છે, જેને ઘણીવાર ખેડૂતો નાળિયેર ખરી પડે છે તેવું માને છે. પરંતુ નાળિયેરનો વિકાસ થયા પછી જે ખરે છે તે જ સાચા નાળિયેર છે, જેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે, જેવા કે હવામાન, પાણીની અનિયમિતતા, ઝાડની પરિપક્વતા, વારસાગત ગુણધર્મો, પોષક તત્વોની ઉણપ, અંતઃસ્ત્રાવની ખામી, રોગ જીવાત વગેરે. આ માટે આપણે જે પરિબળો જવાબદાર છે તેની ટૂંકમાં વાત કરીએ તો તેમાં સૌથી પ્રથમ પરિબળ છે ઝાડની ઉંમર. ઝાડની ફળ આપવાની શરૂઆતમાં વર્ષમાં જમીનમાંથી પોષણ લેવાની ક્ષમતા મર્યાદિત હોય, ફાલ ઓછો મળે છે અને મોટાભાગના બટનો ખરી જતા હોય છે. આવા સંજોગોમાં ચિંતા કરવાની જરૂર નથી. ભલામણ મુજબ માવજતો જાળવી રાખવાથી ફળો ખરવાનું પ્રમાણ ઘટતું જશે. ત્યારબાદ છે પાણીની અનિયમિતતા. મિત્રો, નાળિયેરના પાકને અન્ય બાગાયતના પાકોની સરખામણીમાં પાણી વધારે જોઈએ છે, જેથી આ પાકને જો પાણીની તંગી પડે તો પણ ફળો ખરી પડવાનું પ્રમાણ વધી જાય છે. તે જ રીતે જો જરૂરિયાત કરતાં વધુ પાણી આપવામાં આવે, એટલે કે ખામણા સતત ભીના રાખવામાં આવે, તો પણ ઝાડના મૂળની કામગીરીમાં વિક્ષેપ પડે છે. મૂળ પૂરતા પ્રમાણમાં હવા તથા પોષક તત્વો જમીનમાંથી ન લઈ શકવાના કારણે ઝાડના વિકાસ ઉપર માઠી અસર થાય છે અને ફળો ખરી પડે છે. તેથી ઝાડને જરૂરિયાત મુજબ જ પાણી આપવું. ત્યારબાદ વાવેતરનું અંતર પણ એટલું જ જવાબદાર છે. મોટાભાગના ખેડૂતો વાવેતરનું અંતર જે જાત માટે ભલામણ મુજબ જાળવતા નથી અને ઘાટું વાવેતર કરે છે. ઓછી જમીનના ઝાઝા ઝાડો વાવી વધુ ઉત્પાદન મેળવવાના ખેડૂતોનો ખ્યાલ અહીંયા ઉલટો પડે છે અને આવા કિસ્સામાં પણ ફાલ મોડો આવવો, ફૂલો ખરી પડવા વગેરે પ્રશ્નો ઊભા થાય છે. તેથી હંમેશા જાત પ્રમાણે ભલામણ મુજબ જ અંતર રાખીને નાળિયેરીનું વાવેતર કરવું. પોષક તત્વોનો અભાવ પણ એટલા જ જવાબદાર છે. કોઈપણ પાકમાં પોષક તત્વોની ખામી ઉત્પાદન ઉપર માઠી અસર કરે છે. નાળિયેરી બારેમાસ ફળ આપતો પાક હોય તેને ભલામણ મુજબ ખાતરો આપવા ખાસ જરૂરી છે. માટે ભલામણ મુજબ વર્ષમાં બે વખત સમયસર ખાતર આપવું જોઈએ. ત્યારબાદ હવામાન પણ એટલું જ અસરકારક પરિબળ છે. સખત ગરમી તથા સખત ઠંડી પણ નાળિયેરીના પાકમાં ફલિનીકરણ ઉપર માઠી અસર કરે છે અને માદા પુષ્પો વધારે પ્રમાણમાં ખરી પડે છે. નાળિયેરીના બગીચામાં વધુ પડતું પાણી આપવાથી અથવા તો ચોમાસા દરમિયાન રોગ જીવાતનું પ્રમાણ ઘણીવાર વધી જતું હોય છે. આમ મોટાભાગના ફૂગથી થતા રોગના નિયંત્રણ માટે ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવો. નાળિયેરીના પાક મોટેભાગે કાળા માથાની ઈયળ, ઉંદર, ઇરિયોફાઇડ, માઇટ, સફેદ માખી વગેરેથી વધારે નુકસાન થાય છે. આવા સંજોગોમાં કાચા નાળિયેર ખરી પડે છે, માટે આ જીવાતનું ભલામણ મુજબ નિયંત્રણ કરવું. ઘણીવાર એવું બને છે કે બગીચાને આપણે પૂરતી નિયમિત રીતે માવજત આપતા હોઈએ, રોગ જીવાતનું બરાબર નિયંત્રણ કરતા હોઈએ, છતાં ઝાડમાં પૂરું ઉત્પાદન મળતું નથી. આવા આનુષાંગિક નબળા ગુણો ધરાવતા ઝાડોને બગીચામાંથી દૂર કરી નવા ઝાડ વાવવા વધુ હિતાવહ છે. એ માટે ઝાડની સંખ્યા એક કરતાં વધારે વાવી, નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબના ખાતરો આપવા, નબળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરવા, સમયસર રોગ જીવાતના નિયંત્રણના પગલાં લેવા. તો મિત્રો, આ રીતે જો નાળિયેરીના પાકમાં ધ્યાન રાખવામાં આવે તો જે કાચા નાળિયેર ખરી પડવાની સમસ્યા છે એ સમસ્યામાંથી આપણે ઉગરી જઈશું અને નાળિયેરનું સારું એવું ઉત્પાદન મેળવી શકીશું.
0: નાળિયેરીના પાકમાં કાચા નાળિયેર ખરી પડવાના કારણો વિશે કૃષિ માહિતી આપી સાંભળી સીડી કરમસિયાણી પાસેથી. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરી છે શ્રી રામચરિત માનસ ગાન શૃંખલાનો માણકો 376મો. કલાકાર છે સુરેશ વાડકર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમોમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. અને રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે અમદાવાદમાં યોજાનાર 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજને એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપડા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું.
1: કેપેસિટીઝ હમ લોગ કે પાસ સફિશિયન્ટ હૈ ઓર હમને ઉસકો સસ્ટેનેબલ મોડેલ પે આગે લે જાતે હુએ ખાસ તોર પે હોસ્ટેલ્સ ઓર અન્ય વ્યવસ્થાઓ કા ભી હમ લોગ ઉસમે ઉપયોગ કર રહે હૈ. જો અમદાવાદ હૈ વો ખાસ તોર પે જો BRTS રૂટ્સ હૈ હમારે વો ભી સ્ટેડિયમ સે કનેક્ટેડ હૈ ઓર હમ લોગ કે પાસ મેટ્રો કા ભી પૂરા જો રૂટ હૈ વો ભી સભી સ્ટેડિયમ સે કનેક્ટેડ હૈ. તો ટ્રાન્સપોર્ટેશન

0: और होटल और रूम्स की जो बात है उसमें आज के दिन भी अगर हम इवेंट कर रहे हैं तो भी हमारे पास पर्याप्त व्यवस्था।
1: આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. સમાપન સમારોહ દરમિયાન ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. આ હસ્તાંતરણ સમારોહમાં 2030 રમતોના શતાબ્દી સંસ્કરણ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ છે.
0: हमने ये पूरी गेम्स ग्रीन एनर्जी के बेस पे पूरी तैयारियां हम लोग आगे बढ़ा रहे हैं, तो खास तौर पे हमारा पूरा प्लानिंग जो है वो सस्टेनेबिलिटी पे है। और अहमदाबाद की मैं बात करूं तो हमारी सभी लोकल जो हमारे ट्रांसपोर्टेशन है, जो अर्बन ट्रांसपोर्टेशन अहमदाबाद का, वो BRTS भी अभी 100% ई बसेस होने वाली है। तो अराउंड 90% ई बसेस ऑलरेडी हो गई है और आने वाले दिनों में वो 100% ई बस पे जाएंगे। तो सस्टेनेबिलिटी में मैं मान रहा हूँ कि आज तक की एक सबसे अच्छे स्टैंडर्ड्स वो अहमदाबाद में आप लोग पाओगे।
1: એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડ ગ્લાસ્ગોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્ર રમતવીરોને આહવાન કર્યું. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30મી જુલાઈએ યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05% જેવા મતદાન બાદ આજે ભાજપ કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બપોર સુધીમાં હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 EVM મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. આ મતગણતરીમાં 200 કર્મચારીઓ મતગણતરીમાં મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરાશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પૃજિત રૂપાણી ટ્રસ્ટના દીક્ષાંત ગ્રહણ સમારોહમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીની જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપતા શ્રી રૂપાણીના જીવનની સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણાવ્યું હતું. શ્રી પૂજિત વિજયકુમાર રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 દાયકાથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન અને ખાનગી શાળાઓના ધોરણ 7માં 85% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલા 20થી 25 તેજસ્વી બાળકોને રાજકોટની શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશની સાથે અભ્યાસનો તમામ ખર્ચ અને સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. રાજ્યના 226 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટ અને વલસાડના કપરાડા ખાતે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના વરસાદના કારણે રામપરા બેટી, પારવેડા રોડ, જસાપર, જીવાપર અને સાણથલી ઈશ્વરિયા રોડ બંધ કરાયા છે. કોઝવે અને ડાયવર્ઝન પર પાણીનો પ્રવાહ હોવાથી સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂણા, માલડીયાદ અને સુખપર ગામે ખેતરમાં ફેલાયેલા 55 જેટલા બાળકો અને ભાઈઓ બહેનોનું મોડી રાત્રે NDRF અને SDRF અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના પડઘરી, વાવથરા જિલ્લાના દિયોદરમાં 1.5 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ અને કચ્છના મુદ્રામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવથરાદના ધણીધર વિસ્તારમાં 1.5 ઇંચ, જ્યારે સુરતના ઉપરાડા તથા જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં, પાટણના રાધનપુરમાં, બનાસકાંઠાના ઓગડમાં તથા સુરતના બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોને જળાશય માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ, દિયોદરમાં 2 ઇંચ સાથે ધણીધર તાલુકામાં 1 ઇંચ વરસાદ, સુઈગામ, નડાબેટ, વાવથરાદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને પૂર બાદ સંભવિત ચેપી રોગ ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને તબીબી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ પશુપાલન વિભાગના 37 પશુ ચિકિત્સકોની વિશેષ ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ડાંગ જિલ્લાની નદીઓમાં ભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવના 3 પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ કુલ 1 લાખથી વધુની સહાયના ચેકનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના વાગરા ખાતે લીંબડી અભેલ રોડ પર બનેલી કાંસમાં 2 યુવાનો ડૂબવાની ઘટનામાં 1નું મોત નિપજ્યું છે, જ્યારે 2 વ્યક્તિની શોધખોળ ચાલુ છે. બનાવની ગંભીરતાને લઈને ગ્રામજનો પણ ભરૂચ SDMની સહાય ટીમની સાથે ખડેપગે મદદ કરી રહ્યા છે. જામનગરમાં બેપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિષય પર વિશિષ્ટ યુવા સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઈવ સંબોધન પ્રસારિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમ માડમે નશામુક્ત અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોને બિરદાવી યુવાનોને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.
1: આવતા દિવસોમાં સમગ્ર ભારતની સાથે સાથે જામનગર સંસદીય ક્ષેત્ર પણ નશામુક્ત, વ્યસનમુક્ત અને તંદુરસ્ત યુવાનોના નિર્માણના માધ્યમથી વિકસિત ભારતની આપણી જે પરિકલ્પના છે એની સાથે મજબૂતીથી જોડાય એ પ્રકારનો સંકલ્પ આપણા યુવાનોએ અહીં ઉપસ્થિત રહીને લીધો છે.
0: છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામમાં ડુંગરફળિયામાં એક દીપડો કુવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 5 કલાકના જહેમતભર્યા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સુરક્ષિત રીતે બચાવી રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું છોટાઉદેપુર રેન્જના વન અધિકારી ફતેહ મીનાએ જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. અને રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: રજૂ કરે છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળશો શોભા જોશીને.

આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાસંગિક, વિષય છે ભારતીય અંગદાન દિવસ.

0: લોકોમાં અંગદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુ સાથે દર વર્ષે 3 ઓગસ્ટના રોજ ભારતીય અંગદાન દિવસ મનાવવામાં આવે છે. લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય, વધુમાં વધુ લોકો અંગદાન કરે, અંગદાન અંગેની ખોટી માન્યતાઓ દૂર થાય અને જરૂરિયાતમંદ લોકોને જીવનદાન આપવા પ્રેરણા આપવાની ઉમદા ભાવના સાથે સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી થાય છે. 1994ના 3 ઓગસ્ટના રોજ ભારતમાં થયેલ પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની યાદમાં આ દિવસની ઉજવણી થાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. કોરોના કાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે અને હાલ રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે રાજ્યમાં આજે જિલ્લા સ્તર સુધી અંગદાનની પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ભારતમાં અંગદાન માનવ અંગો અને પેશીઓના પ્રત્યારોપણ અધિનિયમન 1994 દ્વારા નિયંત્રિત થાય છે. આ કાયદો મૃત અને જીવંત દાતાઓ બંનેને તેમના અંગોનું દાન કરવાની મંજૂરી આપે છે. તે મગજના મૃત્યુને મૃત્યુના એક સ્વરૂપ તરીકે પણ ઓળખે છે. રાષ્ટ્રીય અંગ અને પેશીઓ ટ્રાન્સપ્લાન્ટ સંગઠન NOTTO દેશમાં અંગોની ખરીદી, ફાળવણી અને વિતરણ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરે છે. 2019માં પ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ પછી ભારતે વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર ભારતમાં બહુ ઓછા લોકો મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરે છે. જે પાછળના કેટલાક કારણો જોઈએ તો જાહેર જાગૃતિનો અભાવ, લોકોમાં ધાર્મિક અથવા અંધશ્રદ્ધાળુ માન્યતાઓ, કડક કાયદાઓ, દેશમાં અંગદાતાઓમાં મોટી લિંગ અસમાનતા છે. કારણ કે સ્ત્રીઓ અપ્રમાણસર રીતે વધારે દાન કરે છે, જ્યારે અંગ પ્રાપ્તકર્તાઓની સંખ્યા અપ્રમાણસર રીતે ઓછી છે. 2019માં ભારત સરકારે મૃતકોના અંગદાનને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 149.5 કરોડના બજેટ સાથે રાષ્ટ્રીય અંગ પ્રત્યારોપણ કાર્યક્રમ અમલમાં મૂક્યો. ભારત સરકારે 1994માં અંગ વેપારને રોકવા અને મૃતકોના અંગદાનને પ્રોત્સાહન આપવા માટે માનવ અંગ પ્રત્યારોપણ કાયદો ઘડ્યો હતો. 2008માં કરોડો રૂપિયાના કિડની કૌભાંડનો સામનો કર્યા પછી 2009માં એક સુધારો પ્રસ્તાવિત કરવામાં આવ્યો અને 2011માં તેને પસાર કરવામાં આવ્યો, જેથી ગેરકાયદે અંગ વેપાર શક્ય બનાવતી છટકબારીઓ દૂર કરી શકાય. અંગ પ્રત્યારોપણ એ એક તબીબી પ્રક્રિયા છે, જેમાં એક વ્યક્તિના શરીરમાંથી અંગ કાઢીને તેને પ્રાપ્તકર્તાના શરીરમાં બેસાડવામાં આવે છે. હૃદય, સ્વાદુપિંડ, યકૃત, કિડની અને ફેફસા જેવા મહત્વપૂર્ણ અંગો દાતા પાસેથી એવી વ્યક્તિમાં પ્રત્યારોપિત કરી શકાય જેના અંગો નિષ્ફળ થઈ રહ્યા છે. આવી વ્યક્તિને પ્રાપ્તકર્તા અથવા રિસીવર કહેવામાં આવે છે. અંગદાતાઓ જીવંત અથવા મૃત હોઈ શકે છે. જીવનદાતાઓને તેમના આ અંગોનું દાન કરવાની પરવાનગી છે, જેમાં તેમની એક કિડની, સ્વાદુપિંડનો ભાગ, યકૃતનો ભાગ. જીવનદાતાઓ 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ અને ફક્ત તેમના નજીકના રક્ત સંબંધીઓને દાન કરી શકે છે, જ્યારે મૃતદાતાઓ જીવન બચાવનારા 6 અંગોનું દાન કરી શકે છે, જેમાં કિડની, યકૃત, હૃદય, ફેફસા, સ્વાદુપિંડ અને આંતરડા. કાયદેસર રીતે મૃત જાહેર કરાયેલી વ્યક્તિના અંગો અને પેશીઓનું દાન પરિવારની સંમતિ મેળવ્યા બાદ કરી શકાય છે. ભારતમાં પણ બ્રેઇન સ્ટેમ ડેથને મૃત્યુના એક પ્રકાર તરીકે માન્યતા આપવામાં આવી છે. અંગ મેળવવાની અને તેના પ્રત્યારોપણ વચ્ચેના સમયને અંતરાલ ઘટાડવાથી પ્રત્યારોપણ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી અંગનું પરિવહન એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ હેતુ માટે ભારતના ઘણા ભાગોમાં ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. ગ્રીન કોરિડોર એટલે એવો માર્ગ જે અંગો લઈને જતી એમ્બ્યુલન્સ માટે ખાલી કરવામાં આવે છે. આવો આપણે અંગદાન માટે પ્રતિજ્ઞા લઈએ અને અન્યને પણ લેવડાવીને કોઈ જરૂરિયાતમંદને નવજીવન આપવા સંકલ્પબદ્ધ બનીએ.
1: ભારતીય અંગદાન દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું જાગૃતિ વકીલ પાસેથી. આકાશવાણીનો આ બુજ કેન્દ્ર છે. હવે સમાચાર અપાશે.
2: આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. શ્રી મોદીએ ઉમેર્યું કે કેફી પદાર્થનું વ્યસન લોકોને તેમના લક્ષ્યથી ભટકાવે છે અને તેમના સપના પ્રાપ્ત કરવાથી દૂર કરે છે. દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓનો સમાવેશ થાય છે. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે અમદાવાદમાં યોજાનારું 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સ ધ્વજને એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. સમાપન સમારોહ દરમિયાન ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. આ હસ્તાંતરણ સમારોહમાં 2030ના રમતોના શતાબ્દી સંસ્કરણ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ છે. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ

એડવર્ડે ગ્લાસ્કોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્રોના રમતવીરોને આહ્વાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત ગુરુકુળ પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા આપવામાં આવી હતી. તેમણે ટ્રસ્ટના બાલ સ્વપ્ન રથ પ્રોજેક્ટને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે આશાનું કિરણ ગણાવ્યો હતો. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપતા શ્રી રૂપાણીના જીવનને જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણાવાયું હતું. જિલ્લામાં નવનિયુક્ત થયેલા મહેસૂલી તલાટીઓને મહેસૂલી કામગીરી તેમજ જમીન દફતર કચેરીને લગતી ફરજોનું પ્રાથમિક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત થાય તે માટે ભુજ ઇજનેરી કોલેજ ખાતે ગત 22મી જુલાઈથી આગામી 18મી ઓગસ્ટ સુધી તાલીમનું આયોજન કરાયું છે. જળ સંરક્ષણની દિશામાં દેશવ્યાપી કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જિલ્લામાં આકાશી પાણીને જમીનમાં ઉતારવા અનુરોધ કરાયો છે. વરસાદી ટીપાને બચાવી વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા, ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં વરસાદી પાણીના સંચય માટે માળખાકીય અને સામાજિક પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, શાળાઓ, કોલેજો અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો તેમજ સામાન્ય નાગરિકો ની ભાગીદારીને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે સેક્શન પ્લાનિંગ, વિલ, વારસા અને નોમિની વિષય ઉપર આવતીકાલે સાંજે વિશેષ માર્ગદર્શન સેમિનાર ચેમ્બર ભવન ખાતે યોજાશે. આ સેમિનારમાં ફેમિલી બિઝનેસ સેક્શન, નેક્સ્ટ જનરેશન લીડરશીપ ડેવલપમેન્ટ, વારસાગત આયોજન અને વ્યાવસાયિક ગવર્નન્સનો અનુભવ ધરાવતા રજત દત્તા સેક્શન પ્લાનિંગ અને વિલ વારસા અંગે વિષય પર માર્ગદર્શન આપશે. બંગાળની ખાડી સહિતની અલગ અલગ સિસ્ટમ સર્જાયાને પગલે જિલ્લામાં પણ ખેડૂતોને લાભદાયક વરસાદ થયો અને ગઈકાલે મુંદ્રામાં સવારે 1.25 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. ગઈકાલે 1 ઇંચ પાણી પડી ગયું હતું. રસ્તા પર થોડી વાર માટે પાણી વહી નીકળ્યા હતા અને ઠંડક પ્રસરી હતી. મુંદ્રા તાલુકા વિસ્તારના નાના કપાયા અને દ્રબ વિસ્તારમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને સોંપાયું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે. અને પાકિસ્તાનના ખૈબુર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. સમાચાર વિગતવાર. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
1: होटल कैपेसिटीज हम लोग के पास सफिशियंट है और हमने उसको सस्टेनेबल मॉडल पे आगे ले जाते हुए खास तौर पे होस्टल्स और अन्य व्यवस्थाओं का भी हम लोग उसमें उपयोग कर रहे हैं. जो अहमदाबाद है वो खास तौर पे जो BRTS रूट्स है हमारे वो भी स्टेडियम से कनेक्टेड है और हम लोग के पास मेट्रो का भी पूरा जो रूट है वो भी सभी स्टेडियम से कनेक्टेड है. तो ट्रांसपोर्टेशन और होटल और रूम्स की जो बात है उसमें आज के दिन भी अगर हम इवेंट कर रहे हैं तो भी हमारे पास पर्याप्त व्यवस्था.
0: ગઈકાલે ગ્લાસગોમાં સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની એરેનામાં

0: પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપરા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી છે. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસગોમાં રમતના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 14મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રમતવીરોને આહવાન કર્યું. ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થની 11 દિવસની રોમાંચક સ્પર્ધામાં ભારતીય રમતવીરોએ 39 ચંદ્રકો જીત્યા, જેમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્ત પાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: मुर्मू आज शाम को कटक के पास बनारा में जगत गुरु कृपालु विश्वविद्यालय का उद्घाटन करेंगी. कल राष्ट्रपति भुवनेश्वर से बरमपुर तक एक विशेष ट्रेन से यात्रा करेंगी और फिर सड़क मार्ग से गंजाम जिले के तप्तपाणी जाएंगी, जहां वो मां कांधुनी देवी मंदिर और शिव मंदिर में पूजा अर्चना करेंगी. वो रात में गोलाबंध स्थित आर्मी एयर डिफेंस कॉलेज में रुकेंगी. भुवनेश्वर और कटक में पुलिस की लगभग 40 प्लाटून तैनात करके सुरक्षा के व्यापक इंतजाम किए गए हैं. राष्ट्रपति की यात्रा के दौरान निर्धारित स्थलों के ऊपर नो फ्लाइंग जोन घोषित किया गया है. प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનના વર્ચ્યુઅલ પ્રારંભ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ સાથે ડ્રગના દુરૂપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત થઈ છે.
2: आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप्स.
0: देशभरना 28,000 स्थलों थी 1 करोड़ थी वधु युवानों आ कार्यक्रम में भाग लीधो हतो. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30 તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 8:30 વાગે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં મતગણતરી સરળ રીતે થાય તે માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયો NSOના વડાઓની 2 દિવસીય બેઠક આજથી ઉત્તરપ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં આ બેઠકમાં બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
3: भारत की ब्रिक्स अध्यक्षता का विषय सुदृढ़शीलता, नवाचार, सहयोग और स्थिरता के लिए निर्माण है. ब्रिक्स सांख्यिकी ट्रैक के अंतर्गत भारत ने परिवर्तन के प्रेरक के रूप में गुणवत्तापूर्ण सांख्यिकी इस विषय को अपनाया है. इसका उद्देश्य ब्रिक्स के माध्यम से सांख्यिकी के प्रसार, प्रणालियों में नवाचार और ज्ञान एवं सर्वोत्तम परिपाटियों के आदान प्रदान के क्षेत्रों में सहयोग को और मजबूत करना है. इसके साथ ही विकसित होते डेटा पारिस्थितिकी तंत्र में AI की तैयारी विषय पर 2 विशेष सह कार्यक्रम भी आयोजित किए जाएंगे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ એમબીબીએસ અને અન્ય અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ

0: માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે અને 2026-27 બેચ માટેનું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ડીમ્ડ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ 4 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન, બીજો રાઉન્ડ 14 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન અને ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યના મત બેઠકો માટે કાઉન્સેલનો પ્રથમ રાઉન્ડ 13 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. એમસીસીએ તમામ ભાગીદાર સંસ્થાઓ, રાજ્ય કાઉન્સેલિંગ સત્તાવાળાઓ અને નિયુક્ત એજન્સીઓને સમયપત્રકનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની સરકાર દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો છે. સુશ્રી ગુપ્તાએ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે ગઈકાલે પૂર્ણ થયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપના સમાપન સમારોહને સંબોધિત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાયેલી ચેમ્પિયનશીપમાં 25 કોમનવેલ્થ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે આ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા પુરૂષ અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિ આ હુમલાની જવાબદારી લીધી નથી. સ્વાત જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરે કાબુલ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન્સ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના અખબારોમાં મુખ્ય હેડલાઇનમાં વિવિધતા જોવા વાંચવા મળી રહી છે. ગુજરાત સમાચારે E20 પેટ્રોલ મોટરો માટે હાનિકારક ગડકરીની કબૂલાતને મુખ્ય હેડલાઇન બનાવી છે, જ્યારે સંદેશે પશ્ચિમ એશિયન દેશો યુદ્ધ ખતમ કરવા સંમત, ટ્રમ્પની ખબરને હેડલાઇનમાં છાપી છે. દિવ્ય ભાસ્કર ગામે ગામ તપાસ, દવા આપી મચ્છરદાની વહેંચી, બસ્તરને મેલેરિયા મુક્ત થવાના આરેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ગુજરાતમાં મેઘમહેર, 180 તાલુકામાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને સોંપાયું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે. અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સમાચારોની હેડલાઇન્સ અત્યારે 8:30, 9:30, સાંજે 5:10 તથા 7:05. કચ્છી કાર્યક્રમ હલો કર્યું કાલ સવારે 8:32 રજૂ કરશે વિષ્ણુ ગોર, જેમાં પાયણજી કથાની વ્યથા વિશે સાંભળશો રવિ પેથાણી તિમેરને. સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત શોધા 8:45. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 9:00.

સંતવાણી સવારે 9:32 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સવારે 10 વાગે આજે સંગીત

અવતાર જયદેવની જન્મજયંતિ, તેથી સાંભળીશું તેમના દ્વારા સંગીતબદ્ધ ફિલ્મી ગીતો. લોક સંગીત 10:45. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો બપોરે 12:02 તથા 2:40. સુગમ સંગીત 1:10. મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર બપોરે 12:30. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30. સ્થાનિક સમાચાર 6:25. કાર્યક્રમ યુવાણી 6:30. ગામનો જોરો 7:20. સંસદની આજની કાર્યવાહીની સમીક્ષા રાત્રે 8:00.

રાત્રે 9:15 વાગે સમાચાર દર્પણ, પ્રશ્નકાલ રાત્રે 10 વાગે. આ સિવાય અન્ય સમયમાં અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો.

જો એ સ્થાને કહન બસ ભુજ ખાતે ગત 24 કલાક દરમિયાન નોંધાયેલ ઉષ્ણતામાન આ પ્રમાણે રહ્યું. મહત્તમ 30.4 અંશ સેલ્સિયસ, ન્યૂનતમ 25.2 અંશ સેલ્સિયસ. સ્થાનિક હવાની જાણકારી આપે મેળવી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સમાચાર અપાશે.

0: BJP MP and former Minister of State for HRD, D. Purandeshwari, examining Viksit Bharat Shiksha Adhishtan Bill is the right move. Operational and academic autonomy are the basic minimum if higher education institutions are to be hubs of innovation and knowledge creation. Referring to the Jagannath Yatra, the Asian Age rides, world's biggest annual crowd management masterclass. Commonwealth Games medalists receive hero's welcome is another story in the Asian Age. The Tribune notes Punjab's Tanvi, youngest Taipei Open champ. And finally, on an Agatha Christie masterpiece, The Murder of Roger Ackroyd, written 100 years ago, which was arguably her most popular novel. Hindustan Times writes, mystery, mastery and tumultuous twist, Roger Ackroyd at 100. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi launches 100-week-long Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan, says Viksit Bharat requires physically healthy, mentally robust and highly confident younger generation. Counting of votes begins for by-elections to three assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. Meeting of heads of national statistical offices of BRICS countries starts in Lucknow today. US President Donald Trump says new talks with Iran to take place today. 14 people killed in suicide attack during peace rally in Pakistan's Khyber Pakhtunkhwa. And Ahmedabad formally receives the Commonwealth Games hosting rights for 2030 at the Glasgow closing ceremony. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી. આંધ્રપ્રદેશ અને ઓસ્ટ્રેલિયાની સરકારે અમરાવતીમાં સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, સમાવિષ્ટ શિક્ષણ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસમાં સહયોગને મજબૂત બનાવવા 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસની બેઠક આજથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં જીઆઈ અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે, જેથી ભારતના જીઆઈ ટેગવાળા હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકાય. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. મુંદ્રામાં ગઈકાલે સવારે 1.25 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા વિશેષ ટીમો તૈનાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયા. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે સેક્શન પ્લાનિંગ, વિલ વારસા અને નોમિની વિષય ઉપર આવતીકાલે સાંજે વિશેષ માર્ગદર્શન સેમિનાર ચેમ્બર ભવન ખાતે યોજાશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

પાણી જી કથા અને વ્યથા પાકે એની જો અભ્યાસ તો શીખાયતી પણ એકડે પથ્થર કે કેટલે કેટલે સ્વરૂપ મેં માપ્યા એ પથ્થર કે મૂર્તિ બનાયા પથ્થર કે પહેલા ખાણ મેં જા કઢ્યા પથ્થર મારે જો યુદ્ધ પથ્થર મારજી હોળી એની જો સમર્થ અભ્યાસ ચા પા લાભાર્થી રહ્યા હું રવિ ભાગ્યા હજીએ પાણીજી નો બહુ સાહિત્ય જો જામ ગાલ્યું સોણ્યું હોય અને રવિભા ખરેખર માણે જેડા એકડા વક્તા આઈ પણ અજો ટેમ પૂરો થયા તો આકાશવાણીજી ભોજ કેન્દ્ર તનુ એ પ્રસારણ સયાતે હલો કર્યું ગાલ મેં આ મને વિષ્ણુ ગોરા સાથે હેડું જ સરસ સરસ ગાલ્યું પણ દર સોમવાર જો માણે ધરાવો અજો ટેમ પૂરો થયા તો ફરી મળવો ત્યાં સુધી આંજી અને આજે પરિવાર જો ધ્યાન રાખજા આકાશવાણી ભોજ સોણતો

0: ભૂપિંદરના સ્વરમાં અરચના હતી હર્ષબ્રહ્મ ભટ્ટની.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: હંસા દવેના સ્વરમાં કાર્યક્રમનું સમાપન કરીશું મેઘબિંદુની રચનાથી.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત શ્રોતા અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम राग शंकरा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अजीत
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
0: सौम्या मलिक,
1: जगबंधु और मुकुल के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार, नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: આતો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારણ કરવામાં આવ્યો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી।
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર। ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું। લોકસભા આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલ 2026 પર ચર્ચા થવાની શક્યતા। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેમની સરકારે દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો। ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ MBBS અને અન્ય અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે। બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટેની યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી। બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે। રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ। બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા। છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં ખાબકેલા દીપડાને વન વિભાગે 5 કલાકની જહેમત બાદ સુરક્ષિત બચાવ્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે જન્મજાત અન્નનળી ન ધરાવતા 2.5 વર્ષના બાળક પર અત્યાધુનિક ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી। જિલ્લાના ભાંજડો ડુંગર ઉપર યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જિલ્લા યુનિટ દ્વારા ટ્રેકિંગનું આયોજન કરાયું। અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ ORS વીકની ઉજવણી કરાઈ। ORSને ઝાડા ઉલટીનો રામબાણ ઇલાજ ગણાવાયો। ગઈકાલે મુંદ્રા અને આસપાસના વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાના હેતુથી જાહેર કરાયેલી મેડિકલ ઇમરજન્સી આવતીકાલ 4 ઓગસ્ટ સુધી અમલી રહેશે। જિલ્લામાં આજે ભારે વરસાદનો વર્તારો રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા અપાયો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ। ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે।

0: આઈ સુણી રહ્યા આકાશવાણી જો ભુજ કેન્દ્ર
1: રજૂ કરી છીએ સંતવાણી. પ્રથમ સાંભળશો દેવજી વેલજી મહેશ્વરીને, રચના છે મૂળદાસની.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: હવે સાંભળશો નરેન્દ્રસિંહ જાડેજાને. રચના છે શીલદાસની.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: આ સાથે જ સંતવાણી અહીં પૂરી થાય છે.
1: સુનતે રહીએ આકાશવાણી ભુજ.
0: રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજે 3 ઓગસ્ટ એટલે સંગીતકાર જયદેવની જન્મ જયંતિ. સંગીતકાર જયદેવનો જન્મ ઈસ્ટ આફ્રિકાના નાઇરોબીમાં 3 ઓગસ્ટના ૧૯૧૮ થયો હતો, જેમણે ગમન, રેશમા ઔર શેરા અને હમ દોનો જેવી સુપરહિટ ફિલ્મમાં સંગીત આપ્યું. તો આવો સાંભળીએ તેમના જન્મજયંતિ પર તેમના દ્વારા સંગીતબદ્ધ ફિલ્મના ગીતો. પ્રથમ ગીતને કંઠ મળ્યો છે શર્મા બંધુનો. ફિલ્મ છે પરિણય.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલા લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: ફિલ્મ ગમનનું ગીત સાંભળીએ છાયા ગાંગુલીના સ્વરમાં.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: આજે રામનગરી ફિલ્મનું ગીત સ્વર છે એ હરિહરન અને નીલમ સાહનીનો.

0: ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનમાં આજે આપે સાંભળ્યા સંગીતકાર જયદેવના જન્મ જયંતિ પર તેમના દ્વારા સંગીતબદ્ધ ફિલ્મના ગીતો.
1: સુનતે રહીએ આકાશવાણી ભૂજ.
0: રજૂ કરીએ છીએ લોક સંગીત, સાંભળશો લોકગીતો. કલાકાર છે હેમુ ગઢવી અને સાથીઓ.

લોકસંગીતના કાર્યક્રમમાં આજે આપે સાંભળ્યા હેમુ ગઢવી અને સાથીઓના સ્વરમાં લોકગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. અમારું હવે પછીનું પ્રસારણ રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલ 2026 પર ચર્ચા થવાની શક્યતા. યુદ્ધવિરામના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 198 પોઈન્ટ અને સેન્સેક્સમાં 600 પોઈન્ટનો વધારો. વડોદરાની માંજલપુર બેઠકની મતગણતરીમાં ભાજપા ઉમેદવાર સતીશ પટેલને સરસાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભાષ્ટમ દ્વારા લોકોને ક્યારે ધીરજ ન છોડવાનું આહ્વાન કર્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે ક્રૂડ ઓઇલમાં નરમાઈનો માહોલ. ડબલ્યુટીઆઈ ક્રૂડ $80થી નીચે આવ્યું. જાપાન અને અમેરિકાએ જાપાની ચલણના 40 વર્ષના તળિયે જતા રોકવા માટે એક સંકલિત યેન ખરીદીની પુષ્ટિ કરી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ ધામ ખાતે દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ. કચ્છની અંજાર પોલીસે મેઘપર કુંભારડીમાંથી લાખો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 40 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના નાના પોંઢામાં 1.5 ઇંચ વરસાદ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની સરકારે દિલ્હીને દેશની રમત ગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો. ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ MBBS અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. અને ટ્રાઈ સર્વિસીસ ફ્યુચર વોરફેર ફોર્સની 4થી આવૃત્તિ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ અંધાધૂનનું ગીત આયુષ્માન ખુરાનાના સ્વરમાં.

0: સચિન જીગર જોનિતા ગાંધી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું આંખની ચોલી.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષો

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

વિશાલ મિશ્રા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મેટ્રો ઇન દિનો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. અબિદા પરવીનને સાંભળીએ.

ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. ગઝલના શબ્દો હતા, નજર સે નજર કો સલામ આ ગયા. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ અબિદા પરવીનને. ગઝલના શબ્દો છે, ખુશ્બુ શબનમ.

ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદની બંને કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની કામગીરી 2 વાગ્યા સુધી સ્થગિત. પંજાબમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ તમામ 170 વિધાનસભા મત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ. યુદ્ધવિરામના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુ અને સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઉછાળો. મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા શોષણના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજભૂષણને દિલ્હીની અદાલતે નિર્દોષ જાહેર કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 4થું સ્થાન મેળવવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી છે. ભારત સરકારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા જંતર મંતર પર આંદોલન ફરી શરૂ થયા હોવાના એક બનાવટી વીડિયોને નકારી કાઢ્યો. અમદાવાદ મહાનગરપાલિકાએ આજથી ફોટો સાથેના લગ્ન પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું. વડોદરાની માંજલપુર બેઠકની મતગણતરીમાં ભાજપા ઉમેદવાર સતીશ પટેલને સરસાઈ. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે ક્રૂડ ઓઇલમાં નરમાઈનો માહોલ. WTI ક્રૂડ $80 નીચે આવ્યું. જાપાન અને અમેરિકાએ જાપાની ચલણના 40 વર્ષના તળિયે જતા રોકવા માટે એક સંકલિત યેન ખરીદીની પુષ્ટિ કરી છે. અને ભાવનગરની વિદ્યાર્થિની રીવાબા ચુડાસમાએ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. શ્રોતા મિત્રો, આજે આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ, જે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન છે. માતાના દૂધને જન્મ પછી બાળકો માટે સૌથી સલામત, સૌથી સંપૂર્ણ અને સૌથી કુદરતી ખોરાક માનવામાં આવે છે. તે માત્ર બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતું નથી, પરંતુ માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક બંધનને પણ મજબૂત બનાવે છે. ચાલો બાળરોગ ચિકિત્સક ડોક્ટર હિરેન શાહ પાસેથી આ વિષય પર વધુ માહિતી મેળવીએ.
1: નમસ્કાર. લગભગ 25 વર્ષ પહેલા હું રાજસ્થાનના શેખાવતી પ્રદેશમાં આવેલા ઐતિહાસિક શહેર માંડવામાં પ્રવાસ કરી રહ્યો હતો. તે સમગ્ર દુનિયામાં ભીંત ચિત્રોથી સજેલી ભવ્ય હવેલીઓ માટે જાણીતું છે. ત્યાં એક જૂની પડતર હવેલીમાં મને દુર્લભ ફ્રેસ્કો જોવા મળ્યું. તેમાં બાલ ગણેશ હતા. તેમના પરિચિત લાડવા સાથે નહીં કે પગ પાસે બેઠેલા મૂષક સાથે નહીં, પણ માતા પાર્વતીના પ્રેમાળ ખોળામાં સમાયેલા ધાવણ પિતા બ્રેસ્ટફીડિંગ કરતા. એક દિવ્ય અને અત્યંત લાગણીસભર દ્રશ્ય, જે મને ઊંડે સ્પર્શી ગયું. મેં તેનો ફોટોગ્રાફ લીધો, તેને મોટું કરાવ્યું. બાળક આપણું કે ભગવાનનું, માતાનું ધાવણ સર્વશ્રેષ્ઠ. સરળ ભાષામાં કહીએ તો એનો અર્થ, બાળક આપણા જેવા સામાન્ય મનુષ્યનું હોય કે શિવ પાર્વતી જેવા દૈવી માતા પિતાનું, માતાનું ધાવણ તો સર્વોત્તમ જ છે. સ્તનપાનની પવિત્રતા અને પ્રાચીનકાળથી સાબિત થયેલા જ્ઞાનની આ એક સુંદર ઝાંખી કરાવે છે. મિત્રો, હું ડૉક્ટર હિરેન શાહ, બાળરોગ નિષ્ણાત. વિશ્વ સ્તનપાન સપ્તાહના અવસરે આજે હું આપની સાથે વાત કરી રહ્યો છું. દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની વૈશ્વિક થીમ છે બ્રેસ્ટ ફીડિંગ ફોર એ સસ્ટેનેબલ સ્ટાર્ટ ઇન લાઈફ, સ્ટ્રેન્ધન વોટ વર્ક્સ. એટલે કે જીવનની સ્વસ્થ અને સશક્ત શરૂઆત માટે સ્તનપાન, જે પેઢીઓથી પ્રચલિત છે, તેને વધુ પ્રબળ અને વધુ વ્યાપક બનાવીએ. આ કાર્યક્રમ સાંભળતા તમામ માતાઓ, પિતાઓ, દાદા દાદી, નાના નાની, પરિવારજનો અને બાળકની સંભાળ રાખનાર સૌને મારું હાર્દિક અભિવાદન. ચાલો એક સરળ પ્રશ્નથી શરૂઆત કરીએ. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને સૌથી પહેલાં શું જોઈએ? વિટામિનના ટીપા કે શક્તિની દવા અથવા કોઈ વિશેષ આહાર? ના, કુદરતનો જવાબ ખૂબ સરળ છે, માતાનો સ્પર્શ અને માતાનું ધાવણ. જન્મ પછીના પ્રથમ કલાકમાં બાળકને સ્તનપાન શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે. શરૂઆતમાં જે ઘાટું, પીળાશ પડતું દૂધ આવે છે તેને કોલોસ્ટ્રોમ કહેવાય છે. કેટલી જગ્યાએ આજે પણ તેને ફેંકી દેવાની ખોટી માન્યતા જોવા મળે છે. હકીકતમાં આ તો બાળક માટે

ને જે કંઈ જરૂરી હોય તે બધું જ માતાના દૂધમાં ઉપલબ્ધ હોય છે, એ પણ યોગ્ય માત્રામાં, યોગ્ય તાપમાને અને કુદરતી રોગ પ્રતિકાર શક્તિ સાથે. માતાનું દૂધ માત્ર ખોરાક જ નથી, તે વિકસતું જીવન પોષણ છે જે બાળકની જરૂરિયાત પ્રમાણે સતત બદલાતું રહે છે. ગરમી હોય કે શિયાળો, દિવસ હોય કે રાત, એક મહિનાનું બાળક હોય કે 5 મહિનાનું, કુદરત માતાના દૂધમાં જરૂરી ફેરફારો કરતી રહે છે. વિજ્ઞાન આજે પણ તેની સંપૂર્ણ નકલ બનાવી શક્યું નથી. માતાનું દૂધ બાળકને ઝાડા, ન્યુમોનિયા, કાનના ચેપ અને અન્ય અનેક ચેપી રોગોથી રક્ષણ આપે છે. તે મગજના વિકાસમાં મદદરૂપ બને છે. માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક સંબંધને વધુ ગાઢ બનાવે છે. સ્થૂળતા, એલર્જી અને ડાયાબિટીસ જેવા અનેક ભવિષ્યના રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ સ્તનપાન માત્ર બાળક માટે લાભદાયી છે એવું નથી, તે માતા માટે પણ એક અમૂલ્ય ભેટ છે. પ્રસૂતિ પછી ગર્ભાશયને ગર્ભાવસ્થા પહેલાંના કદમાં પાછું આવવામાં, યુટ્રાઇન ઇવોલ્યુશન માટે પણ તે મદદરૂપ બને છે. શરૂઆતના મહિનાઓમાં તે કુદરતી કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે ગર્ભ નિરોધક તરીકે પણ કાર્ય કરી શકે છે. તે સ્તનના અને અંડાશયના, બ્રેસ્ટ અને ઓવરીઝના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. અને સૌથી મહત્ત્વની વાત, સ્તનપાન માત્ર બાળકને જ નહીં, માતાને પણ અંદરથી વધુ સ્વસ્થ અને આત્મવિશ્વાસી બનાવે છે. મિત્રો, એક પ્રશ્ન હું ઘણી વખત સાંભળું છું, ડૉક્ટર, પૂરતું દૂધ આવે કે નહીં તેની ખબર કેવી રીતે પડે? આ ચિંતા લગભગ દરેક નવી માતાને થતી હોય છે, અને સાથે અનેક શંકાઓ, શું મારા બાળકને પૂરતું દૂધ મળી રહ્યું છે? દૂધ પીવડાતા મને દુખાવો કેમ થાય છે? ફોર્મ્યુલા મિલ્ક આપવું તો મને અપરાધ ભાવ જેવો કેમ થાય છે? આવી શંકાઓ ક્યારેક મનમાં જ દબાઈ રહે છે, કારણ કે તેઓ આ પ્રશ્ન પૂછતા ઘણીવાર સંકોચ પણ અનુભવતા હોય છે. એટલે માતાઓને સ્તનપાન વિશે નિખાલસ રીતે વાત કરવાની તક મળવી જોઈએ. ઉપદેશ નહીં, આદેશ નહીં, માત્ર એવું હુંફાળું વાતાવરણ જ્યાં માતાઓ નિસંકોચ પોતાના પ્રશ્ન પૂછી શકે, પોતાના અનુભવ વહેંચી શકે અને તેમની વાત ધ્યાનથી સાંભળવામાં આવે. મારા 4 દાયકાથી વધુના અનુભવમાં એક વાત શીખી છે કે મોટાભાગની માતાઓ સ્તનપાન કરાવવા સંપૂર્ણપણે સક્ષમ હોય છે. તેમને ફક્ત જરૂર હોય છે માત્ર સાચી માહિતી, યોગ્ય માર્ગદર્શન અને થોડા આત્મવિશ્વાસની. એટલે જ સ્તનપાનની સફળતા માત્ર માતાની જવાબદારી નથી, તે આખા પરિવાર અને સમગ્ર સમાજની જવાબદારી છે. આ વર્ષે વિશ્વભરમાં ન્યુટ્રિશન, ફૂડ સિક્યુરિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ કુદરતે બાળક માટે આ ત્રણેય પ્રશ્નો જવાબ તો જન્મ પહેલાં જ તૈયાર રાખ્યા છે. માતાનું દાવણ કદાચ વિશ્વનું સૌથી લોકલ, રિન્યુએબલ અને સસ્ટેનેબલ ફૂડ છે. તે માટે કોઈ ફેક્ટરીની જરૂર નથી, કોઈ પેકેજિંગની જરૂર નથી, કોઈ પરિવહનની જરૂર નથી, પ્લાસ્ટિકના કચરાનો પ્રશ્ન નથી, પર્યાવરણ પર કોઈ વધારાનો બોજ નથી. ગરીબ હોય કે ધનિક, શહેર હોય કે ગામ, તે દરેક બાળક માટે સમાન રીતે ઉપલબ્ધ છે. અને કદાચ આજ આ વર્ષનો થીમનો સૌથી મહત્ત્વનો સંદેશ છે, જે સ્ટ્રેન્ધન વોટ વર્ક્સ. પરંતુ જો સ્તનપાન એટલું ઉત્તમ છે તો દરેક માતા માટે તેનો માર્ગ હંમેશા સરળ કેમ નથી હોતો? કારણ કે એના માટે માતાની ઈચ્છા માત્ર પૂરતી નથી, પરિવાર, આરોગ્ય વ્યવસ્થા, કાર્યસ્થળ અને સમગ્ર સમાજ બધાએ મળીને તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું પડે છે. આજે સહયોગનો અર્થ માત્ર સલાહ કે પ્રોત્સાહન નથી, તે માટે વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. એક પિતા થોડો સમય બાળકને સંભાળી લે એ પણ સહયોગ છે. એક દાદી કે નાની ટીકા કરવાને બદલે પ્રોત્સાહન આપે એ પણ સહયોગ છે. એક નર્સ શરૂઆતના દિવસોમાં ધીરજપૂર્વક માર્ગદર્શન આપે એ પણ સહયોગ છે. અને ક્યારેક માત્ર એક વાક્ય, ચિંતા ન કરો, યુ આર ડુઈંગ ગ્રેટ, તમે સારું કરી રહ્યા છો, એ પણ અદ્ભુત સહયોગ બની જાય છે. એની સાથે કેટલીક વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે, જેવી કે મેટર્નિટી લીવ, પ્રશિક્ષિત લેક્ટેશન કન્સલ્ટન્ટ્સ, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ્સ અને સ્તનપાનને અનુકૂળ જાહેર સુવિધાઓ. એક સમય હતો જ્યારે માતાઓ જાહેર સ્થળોએ બાળકને દોડાવવામાં સંકોચ અનુભવતી હતી. આજે દેશના અનેક એરપોર્ટ, રેલવે સ્ટેશનો, મોલ્સ અને અન્ય જાહેર સ્થળોએ મધર એન્ડ બેબી રૂમ્સ, નર્સિંગ ક્યુબિકલ્સ અને ફીડિંગ એરિયાઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. આ માત્ર એક સુવિધા જ નથી, આ માતૃત્વ પ્રત્યેના આદરનું પ્રતીક છે. સમાજ તરફથી અપાતી એક બાંહેધરી છે કે અમે તમારી સાથે છીએ, કારણ કે
શાંત અને આત્મવિશ્વાસ

0: ગુજરાતી માતા માત્ર દૂધ જ નથી પીવડાવતી પોતાના બાળકને, તેનું જીવન ઘડે છે. રસપ્રદ વાત એ છે કે લોકપ્રિય સંસ્કૃતિએ પણ આ સંબંધની શક્તિને પોતાના અંદાજમાં વખાણી છે. બોલિવૂડની જાણીતી પંક્તિ માં કા દૂધ પીયા હે તો સામ્યા, આ માત્ર નાટકીય સંવાદ નથી, તે શક્તિ, ચારિત્ર્ય અને હિંમતનું પ્રતીક છે. અને આ બધાના મૂળમાં છે માતાના દૂધનું મહત્ત્વ. આયુર્વેદમાં માતાના દૂધને તે અમૃત તુલ્ય ગણવામાં આવ્યું છે. અને એક પ્રાચીન સંસ્કૃતિ ઉક્તિ કહે છે, પીબંતી શિષ્યવ સ્તન્યમ ન જીવિત હેતવે, અથવા શિશુઓ માતાનું ધાવણ પીને નવા જીવનની શક્તિ પ્રાપ્ત કરે છે. આપણે વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ કે આધ્યાત્મિકતાની સંદેશ એક જ છે, સ્તનપાન મહત્વનું છે. અમારી શૈશવ હોસ્પિટલમાં વર્ષોથી વિશ્વના વિવિધ દેશોમાંથી એકત્ર કરેલી સ્તનપાન દર્શાવતી મૂર્તિઓ, ચિત્રો અને કલાકૃતિઓ પ્રદર્શિત છે. પિત્તળ, લાકડું, કાચ, માટી, રેઝિન જેવા વિવિધ સામગ્રીમાં રચાયેલી આ કૃતિઓમાં માત્ર કદાચ આફ્રિકાના સહારાની હોય કે એન્ડીઝના પર્વતોથી હોય, ભારતની હોય કે યુરોપની, એક જ સંદેશ દર્શિત થાય છે. સ્તનપાન એ માતૃત્વની સૌથી સુંદર અભિવ્યક્તિ છે. આ હોસ્પિટલમાં આ કલાકૃતિની ઉપરાંત દિવાલો અને સોફ્ટબોર્ડ પર વિવિધ ભાષાઓમાં લખાયેલા સંદેશાઓ પણ પ્રદર્શિત કરવામાં આવતા રહ્યા છે. મરાઠીમાં લખેલી તકતી કહે છે, આઈચ દૂધ અને દેવાચ નાવ વિસરાય નસ્ત, માતાનું દૂધ અને ભગવાન નામ ક્યારેય ભૂલવું નહીં. ભોજપુરીમાં લખેલું છે, માય કે દૂધ મેં ભગવાન બસલબા, માતાના ધાવણમાં ભગવાનનો વાસ છે. તમિલમાં કહેલ છે, તૈન પાલ પોનિન પાલું મેલ, માતાનું દૂધ સોનાથી પણ વધુ મૂલ્યવાન છે. અને બંગાળીમાં, માયર દૂધે શુધુ પુષ્ટિ નોય ભલા બોશેર માલા ધારા બોઈશે, માતાના દૂધમાં માત્ર પોષણ જ નથી, તેમાં પ્રેમની ધારા પણ વહે છે. કારણ કે સ્તનપાનનું જ્ઞાન માત્ર તબીબી પુસ્તકોમાં જ વસ્તુ નથી, તે લોકમાન્યતાઓમાં અને રોજિંદા જીવનની કહેવતોથી પણ જીવંત રહે છે. ભાષાઓ જુદી છે પણ સત્ય એક જ છે. આ બંધન વૈશ્વિક છે, આ ક્રિયા પવિત્ર છે. પ્રિય શ્રોતાઓ, આજે જ્યારે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટી અને બેટર ફ્યુચર જેવી વાતો કરીએ છીએ, ત્યારે યાદ રાખવું જોઈએ કે સુંદર અને સશક્ત ભવિષ્યની શરૂઆત ઘણી વખત બહુ નાના સ્થાનેથી થાય છે. એક માતાના ખોળામાંથી અને તેના ધાવણના પહેલા ટીપામાંથી. ચાલો સ્તનપાનનું સન્માન કરીએ, માત્ર એક જૈવિક પ્રક્રિયા તરીકે નહીં પણ માતૃત્વની એક સુંદર ઉજવણી તરીકે, પ્રેમની એક સહજ અભિવ્યક્તિ તરીકે. આપણે આજે વાતો કરીએ સ્તનપાનની, સહયોગ આપીએ અને માતાઓને સશક્ત બનાવીએ. માત્ર આ એક સપ્તાહ દરમિયાન નહીં પરંતુ વર્ષના દરેક દિવસે, કારણ કે સ્તનપાન બાળકને માત્ર જીવવામાં મદદ નથી કરતું, તે તેને વધુ સારી રીતે જીવવાની શરૂઆત આપે છે. માતાના ધાવણની દરેક ટીપામાં સમાયેલું છે પોષણ, રોગપ્રતિકારક શક્તિ, પ્રેમ અને તેની સાથે એક સ્વસ્થ બાળક, એક સશક્ત માતા, એક સુખી પરિવાર, એક સ્વસ્થ સમાજ અને સુંદર ભવિષ્યનું બીજ. આભાર. વિશ્વ સ્તનપાન સપ્તાહની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
1: આ વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર હિરેન શાહ દ્વારા એક ખાસ પ્રસ્તુતિ આપે સાંભળી. મને આશા છે કે આ વાર્તાલાપ તમને સ્તનપાનના મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે ઉપયોગી માહિતી પ્રદાન કરશે. આવો આપણે સાથે મળીને દરેક બાળકને જીવનની શ્રેષ્ઠ શરૂઆત આપવા માટે સ્તનપાનને સ્વીકારીએ, પ્રોત્સાહિત કરીએ અને સમર્થન આપીએ.

આ સંદેશ સાથે આજનો આ વિશેષ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ત્યાં સુધી. સાંભળતા રહો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. દીપાલી સુમૈયાને સાંભળીએ.

આ તો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસૂત્ય મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ

0: વસાણો
1: અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે નાથી.

હરસોળી હાલ હું રાંધણિયામાં મારી બાને વાળો હાટું ભીંડો હમારી દેતી હતી ને અમારી ડેલીની બહારથી નાખીને હોવા જાય. શેરીમાં રામજી મંદિરની નવી આવેલી ઓટોમેટિક ઝાલર વાગતી હતી. મારો ને નાથીનો હાથ ટાણો હતો. આ ઘડી આવી હો બા કેતી મેં ચાકુ ને ભીંડાની થાળી રોટલા ટીપતી બાની પાસે મૂકી. હાશ તન તો દી આથમે જ કળશે જવાનું હાંભરે ને ન્યાય બે હારો હાર હોવો પાછ્યું. ને જો સાંભળ નાથીને કેજે તાર બાપુની સાંભળતા હરસુડી ન કીએ, હર્ષાબા ન કીએ તો કાંઈ નહીં, પણ આ હું વળી ગામ સાંભળે એમ ટૂંકારા કરે. ખબર છે વળી બે સોપડી વધારે ભણી ગઈ છે તે. મેં ફળિયામાં હામેથી ભીતે ટીંગાતા ત્રણ ચાર ડોલસામાંથી મારા વાળું ગોત્યું ને ટાંકીમાંથી પાણી લઈ ડોલસું સલકાવ્યું. મારી બાતો કે પણ એને થોડી ખબર હોય કે બાય આ તો નાથી છે, નાથી કોઈના બાપનું ન રાખે એવી, ને આખા બોલી તો એવી કે એના બાપ મૂળા હતા ને નમતું ન આપે. એની આઈ મોંઘી બાઈ મારી બાને ઘણી ફેર નેરે લુગડા ધોતા ધોતા કે અમારી નાથી તો આયરના ખોરડે ગરાહણી થઈને જલમી છે. આખા ગામને ઈર્ષ્યા આવે ને એવા મારા નાથીના બેનપણા જ્યાં હોય ને હારીએ જોવી. મોળા કત એવરત દિવાસો ને ફૂલ કાજળી બધું અમી હારીએ જ કરેલું, ને હવે વડ સાવિત્રીએ હારીએ જ કરવાની. બસ એનું ભણતર પૂરું થાય એની વાત છે. હવાર પડે ને હું આયરની શેરીમાં મૂળા હતા ને ડેલીમાં ખોળાઈ જાઉં, નકર નાથી તો દી ઉગ્યા કેડે મારા ઘેર હાજર હોય જ. મન તો નાથીનું ઘર બહુ ગોઠે. ઘરની માલિપા તાંબા પિત્તળના ચમકતા બેડા જોઉં તો થાય કે નાથીએ કરિયાવરમાં આવા ચમકતા ડાઘા વગરના બેડા લઈ જાય. મારા ઘરે રાત રસીલું તો બહુ જ, પણ તોય મને આયરના ઓરડાના ચમકતા બેડા બહુ ગોઠે. ગામમાં સરપંચની જાગલી, બાબરની બાવલી ને મેરાદા ભરવાડની જશી, એમ તો ગાળું ભરાય એટલી બેનપણી. પણ નિશાળમાં સાહેબ એમ કહેતા કે તમારી પાક્કી બેનપણી પર નિબંધ લખો તો પાટીમાં નામ તો નાથીનું જ હોય. અમી બધી ભરત હારે જ ભરવી. નાથીન કાકી રતનબાઈ ઘણી ફેર કે સોળિયું તમે બે એકબીજાને જોઈને હરખું ભરત ભરો છો, પણ નાથી આ હર્ષા જે ભરત ભરે એ એનામાં હાલે આપણે ન બકે, આપણું અલગ હોય તો નાથી તો એને હમળાવી દેતી. હા તો ભલે તો કોક રાજપૂતના ઘરમાં બેસી જઈશ, પણ ભરત નહીં બદલું જા. આમ તો એ લખણે જ ખાડી બળબાના પેટની, પણ મારી આરે એને બહુ બને. મેં ચપ્પલ પહેર્યા ને દુપટ્ટો માથે ઓળ્યો ને અમે બે અંધારાને ઓગાળત્યું હેઠલી શેરીમાંથી નદી કાંઠે કાંટિયામાં પહોંચી ગયું. બાવળની વાહે ડોલસા મેલ્યા ને શાંતિથી બેઠ્યું. થોડી વાર ગોઠણ ઉપર આંગળી દબાવતા મેં કીધું, નાથી તારી વેકેશન ક્યારે ખુલી જવાનું? એ બેઠી હતી ત્યાંથી ઉભળક બેઠા બેઠા જગ્યા બદલાવતી કે દહમાના રિઝલ્ટ આવતે મહિને આવી જવાના, એ પછી સાયન્સ કરવું કે કોમર્સ કરવું કે આર્ટ્સ એ નક્કી કરવાનું ને એડમિશન લેવાનું. એ બધી આખી માથાકૂળ બહુ લાંબી છે હરસુડી, એટલે નહીં નહીં કરતા બે મહિના તો પાક્કા. બમરાળી તું તારી બોર્ડિંગમાં ભણવા વહી જા ને પછી મને અહીંયા જરાય જીવ ન લાગે. આખું ગામ હાવ અળવું અળવું લાગે. હું તો ઓલી જાગલી બાવલીને જશી એ બધી પાસે જાઉં ને તો એ કે જો હરસુડી વાની મારી આવી જો, બાકી નાથી હોય તારે તો બે ના દસ ના વાયરાય હુંગે નહીં. નીચનીયું બધ્યું નણદું ને હાવ જેવું બોલ્યા કર, એટલે હું તો જાવે નહીં. ને આમે બાપુ ગામમાં બહુ જવા તો ન જ દે. એ બધું મળે છે ને તારા ભણતરથી મળે છે, નાવા ન મળે ને કે પાણીમાં લીલશે કા. જવાબમાં નાથી દાંત કાઢે. નાથીન બાપા મૂળા હતા આયરોમાં માન ભેર પૂછાતું નામ. તેમાં નાતની પહેલી વહેલી બનેલી સોળીઓ માટેની બોર્ડિંગમાં એણે સૌથી પહેલું નામ પોતાની દીકરી નાથીનું લખાવડાવ્યું, એટલે ગામની આમ તો એ પહેલી સોકરી જે બારી ભણવા ગઈ હોય. મેં બેઠા બેઠા ઉપર જોયું, આભના ઓઢણામાં આભલા ચમકતા હતા. એ હરસુડી

તને ખબર છે, અમારા ભણવામાં એવું આવે કે આ તારાઓ છે ને એ સૂરજ ને ચાંદા કરતા નાના છે જ નથી, આઘા છે એટલે નાના લાગે, બાકી તો બહુ તેજ વાળા છે હો. મન તો દાંત આવી ગયા. નાથી, આમ ભલે ભણ્યું ન હોય પણ આવા ટાઢાપોરના ઝીક્યા ન કરીએ. બત્તીની ગલોપડી ડીમ પડી જાય એવા લબુક ઝબુક થતા તારા તારા સૂરજ જેટલા તેજ વાળા એમ. કો ગાંડી કહે બાઈ ગાંડી, આ ભણી ભણીને ભવન ફરી ગયું તારું. હું તો હસી હસીને બેવડ વળી ગઈ ને મેં એનો થોબરો ચડી ગયેલો જોયો. માયદા નીસ મારી ની, એ દાંત કચકચાવતા બોલી ને મેં દાંત કાઢવાનું બંધ કર્યું. એ આવી છે હાવ આમ, પોતાનું નો બકે કે નો હાલે ને તો ભૂરાઈ થઈ જાય, ને એના ઘરમાં એનું હાલે બહુ. મોંઘીબાઈ નાથી પછી બીજી વાર ખોળો નહોતો ભરાણો. લ્યો હવે હાલો હસે, આઈ એમ સોરી બસ, મેં ઊભા થતા કીધું ને એણે મોઢું મલકાવ્યું ને બોલી, ભારે તમે તો અંગ્રેજી શીખી ગયા ને. ને અમે દાંત કાઢતી કાંઠેમાંથી બહાર નીકળ્યું. એ સાંભળ હર્ષા, કાલ તારે મારી હારે આવવાનું છે. એ આમ છે ને આડેધડ બધું નક્કી કરી નાખતી હોય છે પૂછ્યા ઘાસ્યા વગર. એ ક્યાં? હું જોરથી બોલી ગઈ. અરે ધીમેથી બોલ ને. પછી અમે હેઠલી શેરીમાં પોગી ગયું એટલે હળવેકથી બોલી, આ નાગપાચમનો મેળો ભરાય છે ન્યા પાણીયાળી ગામે, ડેમે જવાનું છે. ના હો, માર બાપુ નો જ જવા દે. અરે પણ તારે આવવું જ પડશે, માણસુર આવવાનો છે મળવા. માણસુર નાથીના ફઈનો છોકરો છે. એની હારે નાથીનું નાનપણમાં હક પણ થઈ ગયેલું. અમે બે વાતો કરતા હતા ત્યાં સામેથી થોડા આદમી આવતા જોયા એટલે મેં ધીરેથી ફૂસફૂસી અવાજે પૂછ્યું, હો માણસુર આવવાનો છે, કોણ કીધું? કાલ જ મેળામાં પેલા આદમી વ્યા ગયા. ત્યાં સુધીમાં તો નાથીએ મને જોરથી ચીટ્યો ભરી લીધો ને મારથી રાડ પડાઈ ગઈ. હા માણસુર આવવાનો છે એ મેં સાંભળ્યું ને બાજુમાં હાલ્યા ગયા એ ગામની નવરી પાંચમુએ સાંભળ્યું તારા લીધે. તને એમ લાગે છો કે ફૂસફૂસી અવાજ બોલીશ તો તું ને સામેવાળા બે જ સાંભળશો, બીજા નહીં ખબર પડે એમ. એ વેમમાં તો ભમરાડી આખા ગામને તું દર ફેલે બધું સંભળાવી દેશો. હું થોડી મૂંઝાઈ ગઈ, એટલી વારમાં મારો ડેલો આવી ગયો. વળી મેં ધીરેલી કહી દીધું, આઈ એમ સોરી. હા લ્યો હવે, સારું આવડી ગયું તને તો, છે ને કંઈ તળ્યું જ નથી. લે આ તો જો, હું એનો હાથ પકડવા ગઈ. એક આ જ્યારે તારો વાંક હોય ને ત્યારે આ તો જો બોલવાનું બંધ કરી દે, આ જે કળા કરવી હોય એ કર, તારે કાલે આવવાનું છે સમજી. મારો જવાબ લીધા વિના એ હળહળાટ અંધારામાં ઓગળી ગઈ. ઘેર આવી બા વાળુની તૈયારી કરતી હતી ને બાપુ ઘરમાં માલીપા ટીવી જોતા હતા. જાય હરસુડી તાર બાપુને કે વાળું તૈયાર છે. બા દૂધનું બોઘડું ઓસરીમાં મૂકતા બોલી ને મેં બાપુને બોલાવ્યા. બાપુ વાળું કરતા હતા ને હું રાંધણિયામાં બા પાસે આવી. બા મોટી તપેલીમાં ઘી ઊનું કરી ને ઊના થયેલા ઘી પરથી હાટીકડાથી કીટું કાઢતી હતી. એ બા, મારે છે ને કાલ પાંચમના મેળામાં જવું છે. બાએ મારી વાત સાંભળી ન હોય એમ ઊભી થઈને પછી બોલી, તાર બાપુને વાળું પતી ગયું હશે, જા અહીંયા માલીપા લઈ આવ બધું. હું પગ પછાડતી બહાર ગઈ, બધું અંદર વેવી લીધું ને બહારે વાળું કરવા બેસી ગઈ. કાલ તાર બાપુ હવારે કટમનો એક કજિયો પતાવવા બાર ગામ જવાના છે ને ઠેઠ સાંજે આવવાના છે, વેલી પાછી આવી જાજે. પછી એ ચૂપચાપ કોળિયા ભરતી હતી ને મેં એની સામે દાંત કાઢ્યા. ખાટલે હુતી હુતી હું તો કાલની વાત જોવા મળી. માણસુરને નાનપણે અહીંયા બહુ જોયેલો, નાથીને એક જ ફૂઈ, એમાં માણસુર પાછો એ ફૂઈનો એકનો એક. આયરોમાં તો આવું જ ફઈની વાહે ભત્રીજી, જાણ કે નિયમ જ થઈ ગયેલો. ને ફઈ તો નાથી નાની હતી ને ત્યારે એની હાથું કાનની કડી હોય ચડાવી ગયેલા. નાથી કહેતી હતી એને મરકલ્યું કહેવાય, અમારામાં એ મરકલ્યું કરી જાય એટલે પછી સોડી એની પાક્કી. બેનનું માંગું એનામાં કોઈ ભાઈ પાછું ન ઠેલવે. એ પછી તો નાથી મોટી થઈ ત્યારે એક દી ફૂઈ ફરી આવેલા, ત્યારે હું નાથી ઓસરીમાં પાસિકા રમતી હતી. એ ટાણે ફૂઈ રકેબીમાં ચાના હબડકા લેતા નાથી નાઈ મૂંગીબાઈને કહેતા હતા, જુઓ ભોજાઈ મારી નાથીને તો હવે કાન મોટા વિંધાવી દો એટલે હું કાનની મોટી પોખાની લેતી આવું, ને પછી તો કેવડાની હળીઓ નાખ્યા કરો ને જુઓ તમ તમારે હોનાના ભારેમાંથી ઠોળિયા કરાવવાની. કાળા કલરની જીમીમાં પલોઠી વાળીને બેહેલા ફૂઈ ને એનું રાતું ચોળ ઓઢળું ને તબકતા દોરા ગૂંથેલું કાપડું, આ બધું હું તો જોઈ રહેતી હું. ફૂઈને જોતી

એટલે મન થતું કે એક દી નાથી આવું પહેરશે. મોંઘીબાઈ ને એના દેરાણી રતનબાઈ આવું પહેરતા પણ વારે તે વારે. પણ આ ફૂઈ તો જ્યારે હોય ત્યારે કાનમાં મોટા ઠોળિયા, હાથમાં ચાંદીના કણંદા, ડોકમાં રૂપાની મોટી હાહળી ને મોર હાર પહેરેલા જ હોય. કેળમાં ફૂઈને, રૂપાનો કરજુડો ને પગમાં કાંબ્યું, આ બધું બસ જોયા જ કરતી હો. ને આ બધું મારી નાતીને કેવું સારું લાગશે એમ વસાર્યા કરતી. જોકે ઈ ટાણે જ નાથીના આઈ મોંઘીબાઈએ કહી દીધેલું, ના હો બોન, મારી નાથીના કાન કાંઈ આટલા ઉતરાવવાના નથી. હવે ક્યાં કાંઈ આવું ચલણ રહ્યું છે? ના રે ભોજાઈ, મારે તો ત્યાં કળશી કટમને આખું ગામ આયરોનું. અમારી બાયુને તો ઓઢણાનો લાંબો હાથ એક જેવડો ઘૂમટો કાઢવાનો ને મોટારાની સામે તો ચપ્પલે ઉતારી દેવાનું જ બાય. રાખો તો બધા ચલણ રે જ તે વળી. ને મલક વાત્યું ન કરે કે મેં તો મારી હાથ ખોટલી એકની એક નાથી વહુને પૂરા ઘરેણાએ ચડાવ્યા નહીં. માર તો કરિયાવરમાં તે 12 જોડ જાડા કપડાં ને ઓઢણા જોવે જ. હા, આ ઝીણા ઘાવા ન્યા નહીં હાલે. એ વખતનું નાથીનું લાલ ઘૂમ મોઢું મને યાદ છે. એ તો પાંચીકા લાદીમાં પછાડીને હાલતી થઈ ગયેલી. ક્યારેક ક્યારેક તો મારી બાએ કહેતી, આ તારી બેનપણીના છે ને બધા વટાણા એના હાહરીએ વેરાઈ જવાના છે. આય તો એના માને બાપે ચડાવી છે પણ ન્યા કાંઈ હાલવાનું નથી. મિયાની મીંદળી નો બની જાય તો હા કેજે મને. તો હું એ બાને કહેતી, નાથી ક્યાં એના ફૂઈના ઘેર હાહરે જવાની? એના કોઈ લખણ નથી, ન્યા જવાના. વ્યવહાર તૂટી ન જાય તો મને હા કેજે બા. સુપડામાં ધાન ને કસ્તર નોખા કરતી બાએ ફૂંક મારીને બધા કસ્તર ઉડી ગયા. પછી ધાનને હથેળીથી એની કોર ઢસડી લેતા એ બોલેલી, એ કાંઈ વહવાયા થોડા છે કે સાસવારે સૂટું થાય? એકવાર નક્કી થયું એ થયું, હવે તારી બેનપણી હાથ ટાંગા પછાડે ને તો એ ઘરમાં જવું પડશે. એ ઘરમાંથી હવે એનું ખાપણ નીકળે પણ નાથી નહીં, સમજી? ને સાંભળ, હવે તું હવે એની હારે બહુ હરવા ફરવાનું માંડી વાળજે. આ બધું વિચારતી વિચારતી મારી ક્યારે આંખ મીચાઈ ગઈ એ ખબર ન રહી. હવારે આંખ ખુલી તો દી માથે ચડી આવ્યો હતો. ફટાફટ તૈયાર થાવ ન થાવ ત્યાં તો નાથી આછા ગુલાબી પંજાબી ચૂડીદાર પહેરીને આવી. મસ્ત લાગતી હતી. એને ડ્રેસ પહેર્યો એટલે મેં પછી જાંબલી કલરનો પંજાબી પહેર્યો. મને એમ હતું કે એ ચણિયા ચોળી પહેરશે એટલે મેં આગલી રાત્રે નેટના રાખોળી ચણિયા ચોળી કાઢી રાખેલા. કોઈ દી નાથી આપણે ધારી હોય એમ વર્તે જ નહીં. અમે ઉતાવળ્યું ગામની બહાર હાલતી થઈ. હે નાથી, મને તો એમ કે તું માણસુરને મળવાની તે ચણિયા ચોળી પહેરીશ. ના હવે મને એવું ન ગમે, ને લુગડા હું મારી હાટું પહેરું છું, માણસુર હાટું નહીં. જોકે માણસુર તો મને બહુ કાંઈ ગોઠતો નહીં. નકર બેનપણીઓમાં તો એવું જ હોય કે આપણા વર કરતાં બેનપણીનો વર વધુ રૂપાળો હોય તો પછી તમે વાતે વાતે એની ભૂલો તમારી બેનપણી પાસે કાઢ્યા કરો. એને ઉતારી પાડવાની એકે તક જાવા તો ન જ દે. એ બધું દાંતમાં દાંતમાં પણ બધું એકબીજાને કહી દે. પણ જો બેનપણીનો વર સારો ન હોય તો હાડી આપણે કાળજે કરવત મુકાય. માણસુર તો ભમરાળો હાથે નહીં ભણેલો, ઢોર ચારે ને વાડીમાં ટ્રેક્ટર હાંકે, ને અમારી નાથી તો કલેક્ટરને ઊભો ઊભો મૂતરાવે એવી. નાથી કોઈ દી ઉઘડી ને પોતાનો અડગમો કહે નહીં. પણ જો તક મળી હોય તો એના આતાને આઈને કહેવાનું ચૂકે નહીં કે એની બધી હોશિયારી આખરે તો કાપડાને કાંબીઓમાં ખોવાઈ જવાની. મોળા આતાને મૂંઘિયાએ ગમે ત્યારે નાથી હાટું ગમે એ કરી છૂટે એવા, એટલે મને ખાતરી કે ક્યારેક તો કાંઈક તોડ આવશે જ. પણ તોય નાથી માણસુરને મળવા રાજી થઈ એ જ મને તો બહુ મોટી વાત લાગી. તાર હાવળો આવી ગયો નાથી? મેં ઉતાવળા હાલતા કીધું. માઈ ગયો હાવળો, તને તો આવા લબ બહુ બાપા, બે ઘડી મૂંગી ન રહી હક? મારી આઈ મરે જો ભમરાડી તું અડધો કલાક મૂંગી રહી હકતી હતો. હું તો સમસમી ગયેલી. પછી અડધી કલાક ઉપર થઈ પણ હું ન બોલી. બોલે બીજા, લે હર્ષા, તાર કેસેટ કેમ બંધ થઈ ગઈ? સિસોટી ગળી ગઈ કે હું? એણે દુપટ્ટાના શેડાથી પરસેવો લૂસ્યો. હું તો એની સામે જોઈ રહી પછી તાળુકી, તું તો નભાઈ, બોલું તો કે ભૂંગળું વાગે ને ન બોલું તો કે સિસોટી ગળી ગઈ, તને કેમ પોગવું? એણે દાંત કાઢ્યા. એ પાછી એવું મોઢું કરે કે આપણને ન દાંત આવતો હોય તોય આવી જાય. અમારા ગામથી થોડે આગે નાગદાદાની દેરીએ દર વર્ષે મેળો ભરાય. બધા છોકરા છોકરીઓ એકબીજાને મળવા ત્યાં બહુ જ આવે. જ્યાં જ્યાં નજર કરો ને આવા જોડકા ઊભા ઊભા લહેરિયું કરતા હોય. બળે અમારી જેવાને જેને એકે ખૂણે લીલપ ન હોય. છોકરીઓ તો ચણિયા ચોળીને માથામાં વેણી નાખીને આવે, બે હાથમાં ઢગલો બંગડીયું હોય,
ડોકમાં તડકામાં ઝપકીને હોકા

કરો દે ને એવા ડાયમંડ, આંગળીઓમાં સાંકળીઓવાળી ભાત ભાતની વીંટી પહેરેલી હોય, હાથમાં આગલી રાત્રે ધોયેલી લાલ ચટક મહેંદી હોય, મોઢામાં તડકા ભેગો પાવડર ચમકતો હોય, હાથમાં વાળીને હાચવેલો અત્તર લગાવેલો રૂમાલ હોય, ને અલકાતી મલકાતી એના એનો હાથ પકડી પવનની હારોહાર લળી લળી ને વારે વારે રૂમાલથી મોઢું ઢાંકીને હરમાઈ લેતી હોય, એનો અડધો રૂમાલ તો એની લાલીથી જ લાલ થઈ ગયો હોય, ને એઓના એ પણ રંગબેરંગી બુટકટ પેન ને જાત જાતના બુશર્ટ ને ભાત ભાતનું ચિત્રેલું ટી શર્ટ પહેરી ને ગળે ફૂલાવી ગળે રૂમાલ નાખી ને લાંબા લાલ કેસરી જટિયાને ઉલાડતા હરખાતા હોય. જોકે મને તો આવું બધું બહુ ગોઠે નહીં. અમી એક મોટા ચકડોળ પાસે આવીને ઊભી રહી ગઈ. થોડી વાર અમે બે ગોળ ગોળ ફરતા મોટા ચકડોળને જોઈ રહી ને પછી નાથી મારો હાથ પકડતા કે હાલ ચકડોળમાં બેહીએ. લે તું છે ને મને પૂછ્યા દોર ફેલે બધું નક્કી ન કરી નાખ, મારે નથી બેહવું. મેં મારો હાથ ઝટકાવીને છોડી નાખ્યો. આવું છે હું જાઉં છું. એણે દુપટ્ટો અને એના લાંબા ઉડતા વાળને હરખા કર્યા. નાથી મને બહુ ફેર ચડે, તું જા હું આઈ ઊભી, માણસુર આવે તારે કહીશ જા. એ તો તરત પોગી ગઈ ને ચકડોળમાં ગોઠવાઈ ગઈ. હું જોઈ રહી. મારા ધબકારા અચાનક વધી ગયા. આખા ડીલે પરસેવો થયો. નાથી એક મોટા પિંજરામાં બેઠી, એના પિંજરાનું બારણું દેવાયું ને હાંકળ લગાવાય. થોડી વાર આખું ચકડોળ ધીમે ધીમે હલ્યું. મારીને નાથીની આંખીઓ એક થઈ. એ હજીએ દાંત કાઢતી હતી. બે હાથે પાંજરું કસકસાવીને પકડી રાખેલું એણે. મેં પરસેવો ફરી લૂછ્યો. ચકડોળ ધીમેથી ચાલુ થયું, ગોળ ગોળ ફરવા માંડ્યું. એની ઝડપ વધતી હાલી ને પછી ઉપર હેઠે પાંજરા થાય. નાથી ચીવું નાખે, તાળી ઉપાડે, આખું ચકડોળ કિક્યારીમાં ફેરવાઈ ગયું. મારાથી એક ચીર નીકળી ગઈ, મને ચક્કર જેવું થયું, તે હેઠે પાણા પર બેહી ગઈ. એક ઉપકો આવીને જાણે છાતીમાં ઠહકાઈ ગયો. આંખે અંધાર આવવા લાગ્યા, બધું બબ્બે દેખાવા માંડ્યું. જોશથી આંખું મીચી ગઈ. મારી પીઠ પર કોઈ હાથ મેલ્યો ને હું ઝબકી ગઈ. જોઉં તો નાથી ઊભી હતી, હજીએ દાંત કાઢતી હતી. હું થયું હર્ષા? ને હું તો રોતા રોતા ઊભી થઈને ભેટી પડી. ગાંડી તું તો હાવ, હું કઈ ત્યાં મરી નહોતી જવાની. મને એવું લાગ્યું કે હું રોઈ પડત. મારો હાથ પકડીએ પાણીપુરીની લારી આવી, પાણી પીવડાવ્યું ને બે પાણીપુરીની ડીશનો ઓર્ડર કર્યો. અમે હજી માંડ એક એક પાણીપુરી ખાધી હશે ને ગલોપા ફૂલ્યા ન ફૂલ્યા ત્યાં તો સામેથી એક રાજદૂત આવતું જોયું. હું તો ઓળખી ન હકી પણ નાથી ઓળખી ગઈ. પડખું ફરી ગઈ અને મોઢું બદલાઈ ગયું. રાજદૂત માથે તોફાની કાનુડો લખેલું જોયું ને હું સમજી અરરર આ તો માણસુર છે. પાંચ છ વર્ષ પહેલા જોઈ લો, અત્યારે તો મોટો જોંગો જનાવર જોઈ લ્યો. આ છોકરાઓ તો હા ઊભા ટોયા જેવા હોય, ખપાટ્યાની જેમ વધે. આ માણસુરની તો મોટી મોટી મૂછ, આખા ગાલે વકરી ગયેલી દાઢી, ગળામાં ઘૂઘરાળા અને ચાંદીનો જાડો દોરો, મોટા ચશ્મા ચડાવેલા, આંગળીઓમાં બબ્બે વેડ પહેરેલા, ભરત ભરેલી મોજડી ને બુસ્ટર્ટના બે બટન ખુલ્લા. ઓ બાપા, નાથી આ તો જો કેવો જમના દૂધ જેવો લાગે છે. હું દાંત કાઢવાનું માન રોકી હકી. માણસુરની હારે નવરી ચમચાગીરીવાળો એક નક્કામો આવ્યો હતો. એ આવ્યો ત્યારનો મને જોતો હતો, એ મને વર્તાઈ ગયું હતું. માણસુરે ઘડી બેગડી અમારી અરે વાત કરી ને પછી ઈને નાથી બે તળાવની પાળ હેઠે પાણા ઉપર બાવળીએ બેહવા ગયા. એ જાતા હતા ત્યારે મેં જોયું કે માણસુરના ભાઈબંધે માણસુરના હાથમાં કંઈક નાની ગુલાબી પડીકી જેવું કંઈક પકડાવ્યું ને હળવી આંખ મિસકારી. મને પહેલાં તો કાંઈ વહેમ ન પડ્યો, પણ પછી રહી રહીને ટીવીની બધી એડવર્ટાઈઝ હામરી ગઈ. કાંઈક જેવું તેવું જે સમજાણું કે મારી હથેળી ભીની થઈ ગઈ. આ બહુ વાર લાગી નાથીને આવતા એટલે મને મૂંઝારો થવા માંડ્યો. મેં ઓલાને કીધું એ ખરું, એ ભાઈ માણસુરને ફોન કરીને કયો દી આથમવા આવ્યો છે, બહુ વાર લાગી, અમારે મોડું થાય છે. મારો અવાજ સે ભરાઈ ગયો, મારી આંખે આછા જળજળિયા બાજી ગયા ને પેલા એ દાંત કાઢતા કીધું, અમારે બહુ બધી ઉતાવળ છે, તમે તમારે ચિંતા ન કરો. ને હું એને પડતો મેલી દાંત કસકસાવતી મુઠ્ઠીઓ વાળીને નાથી ગઈ હતી ને તળાવની પાળ હેઠે બાવળીયામાં હાલતી થઈ. તે તો મારી હમે નાથી ધોડતી આવી, હિદ્દી મારી હારે ભટકાણી આખી ધ્રુજતી હતી. મેં જોયું તો એના જમણા ગાલે પાંચ આંગળા ઉપસી આવ્યા હતા ને આખી વરસવાનું બંધ જ નહોતી કરતી. હરસુડી હરસુડી હાલ, જટ ઘર હાલ. મારું બાવડું પકડી મને ખેંચવા લાગી. મેં વાહે ફરીને જોયું તો માણસુર કાંઈક બળબડાટ કરતો હતો, એમ મોઢું ચડી ગયું હતું.
આખીઓએ દાજ

કરેલી હતી. મેં નાથી સામે જોયું તો નાથી તો પારે એવું ફફડે એમ ફફડતી હતી. મારો હાથ દબાવી નાથી રોઈ પડી. આવી માંદલ તો આ છોડીને મેં કોઈ દાડો નહોતી જોયેલી. મારામાં ખબર ન રહી કે હું જનુન સવાર થઈ ગયું તે હું હાથ ગામ હામડે એમ બરાડી ઉઠી, હાથ છે ને ઉપાડે સર. નાથીએ મારું બાવડું જોર કરીને દબાવીને ખેંચવા લાગી. મારા બે ગાલ ધ્રુજતા હતા ને વારે વારે દાંત ભીસાઈ જતા ને નાથીને જોઈને આંખમાં પાણી આવી જતા હતા. અમે બે ઘર ભણી હાલતી થઈ. આખે રસ્તે હું પૂછતી રહી ને નાથી જવાબ દીધા વિના રોતી જ રહી. હું માણસુરને એની મા ને બોન સામે મણમણની ગાળો દેતી રહી. ગામનું પાદર આવ્યું ને મેં એને માંડ છાની રખાવી ને માથે ઓળીને જલ્દી ગામમાં પોગી ગયું. ફટોફટ આયરની શેરીમાં થઈ નાથીના ઘરમાં ગયું. ફળિયામાં રસોડા પાસે હાતમની ગાર કરવા હાટું ભેગા કરી રાખેલા છાણમાં પાણી નાખી મૂંગીબાઈ છાણ મહોળતા હતા. લીમડા પાસે રતનભાઈ લીંબુથી તાંબા પિત્તળના ઠાંબડાને ગહી ગહીને ઉજળા કરતા હતા. નાથીએ હિતથી ઘરમાં દોટ મેલી ને લાંબા ઢાળે રોઈ પડી. મૂંગીબાઈ ને રતનભાઈની વાહોવા ઓયડામાં ગયા. હું ઉંમરે ઊભી રહી ગઈ. નાથી રોવાનું બંધ નહોતી કરતી. કંઈક નામ તો પાડ ન ભાઈ, મારો જીવ બેહી જાય હું થયું જ. મૂંગીભાઈ નાથીને હલબલાવતા હતા. રતનભાઈ મને કે બેટા હર્ષા હું થયું છે. કાકી મન કાંઈ સમજાતું જ નથી, હું તમને શું કહું, કાંઈ કહેતી નથી ને પાછી રોવે છે ને મને કાંઈ નથી ખબર. મને તો શું ખબર પડે, આખે રસ્તે હું એ તે. તું છાની રે, પેલા જા કળશો ભરી આવ ને ડેલો બંધ કરી આવ. રતનભાઈ બોલ્યા ત્યારે મને સમજાણું કે હું એ ધ્રુસકે ધ્રુસકે રોઉં છું. મેં પાણીયારે જઈ પાણી પીધું ને કળશો ભરી અંદરના ઓયડામાં આવી. નાથી હિપકા ભરતી હતી. મારા પેટ તું રોમાં, તું મને કે મારા હાવ જ હું થયું છે તને. મૂંગીબાઈનો ફફડાટ વધતો હાલ્યો. હું જઈને બે ડેલા બંધ કરી આવી. પાછી આવીને જોયું તો નાથી કંઈ તૂટક તૂટક અવાજે બોલતી હતી, હિપકા ભરતી હતી ને બોલતી હતી. હા બેટા બોલ બોલ, કોઈ કઈ કીધું, કોઈ કઈ કર્યું? રતનભાઈ નાથીના વાહામાં હાથ ફેરવતા હતા. મને કે મને મને આઈ, હું તો જવાની જ નહોતી. તમે મને મોકલી, હું તો જવાની જ નહોતી ને હું મેં ના પાડી તો એને મને મારી ને મને. એ ફરી હિપકે ચડી ને એનું કુર્તું ઊંચું કર્યું ને અમે જોયું તો હાથળ પાસેની આખી ચોવણી ફાટેલી હતી. રતનભાઈ દસકારા બોલાતા મોઢું ફેરવી ગયા. મેં કઈ નો થવા દીધું. આઈ મેં હું ઊભી થઈ ગઈ હતી. મૂંગીભાઈ ફળફળતો નિહાળો નાખી ગયા. રતનભાઈની આંખો ભરાઈ ગઈ. રતનભાઈ મારી સામે એક ધારું જોઈ રહ્યા ને મારી જીભડી અટકી. નાથી એની આઈ સામે જોઈ રહી. નાથીના કાકી રતનભાઈ ઉભા થયા ને જેઠાણી મૂંગીબાઈ સામે જોઈને બોલ્યા, મોટા મેં તમને નહોતું કીધું કે રહેવા દો, મેળે નથી મેળવી આને. તમે ખાલી ખોટા મનમેળની ચંત્યા કરો છો. હું તમે મનમેળ કરીને ઘરમાં પૈણીને આવ્યા હતા? થોડી વાર લગી કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી રતનભાઈ હાલતા થયા ને ઉંમરે ઉભા રહ્યા ને પાછું વળી ફરી નાતી સામે જોઈને બોલ્યા, રોણાન રોકતા શીખ બટા, રોણાન રોકતા શીખ. હાથ વાના કરશું તોય કાંઈ નથી થવાનું, હગામાં હગું થયું છે, લોઢે લીટો. રતનભાઈ તો આગળ પાછળ જોયા વન્યા સીધા ફળિયામાં ને એણે ચાકુથી એક જ ઘાયે લીંબુના બે ફાડ્યા કરી નાખ્યા. મૂંગીભાઈ ઘડી બે ઘડી નાથી સામે જોઈ રહ્યા. પછી ઉંમરે ઉભેલી મારી સામે જોયું ને છાણવાળા હાથે મોઢું લૂછ્યું ને ઊભા થયા. લે આવે મોઢું ધોઈ નાખ, કામના કોઈ માપ નથી, રોટલા માંડ હાલ દી, હવે તો ક્યારનો આથમી ગયો છે. એ ઉતાવળા પગે ઓયડાની બહાર નીકળી ગયા. નાથી ફાટી આખે એને આમ જાતા જોઈ રહી. મૂંગીબાઈના પંપાળવાથી આખી છાણ છાણ બગડી હતી. પછી એણે મારી સામે જોયું ને પછી મોડા પર હાથ મૂકી તૂટ્યું વાળી એ રોઈ પડી. મેં જોયું તો ઘર આખાના તાંબા પિત્તળના ઠામડાનો ઢગલો ફળિયામાં આવી ગયેલો ને રતનભાઈ રાતા ઓઢણાના છેડાને દાંત તળે દબાવી ઠામડા માથે ઉગળેલા ડાઘા કાઢવા લીંબુ લઈને ભમણા જનૂનથી ઠામડા પર તૂટી પડ્યા હતા.

ઊંઘી બાઈ છાણના ઢગ પાસે પડખું ફેરવીને એવી રીતે બેહી ગયા કે જોનારને તો એમ જ લાગે કે એ જાણે આખા માલીપા ખૂપી ગયા ને ગારના છાણના ઢગ માથે જાણે કોકે ખાલી રાખોડી ઓઢણું ઓઢાડ્યું છે. મંડીલે પરસેવો બાજ્યો, આંખે અંધારા આવ્યા, બધું ગોળ ગોળ ફેર ફદુડી લેવા માંડ્યું ને બધું આમ ફંગોળાય ને તેમ ફંગોળાય ને ચીચિયારી રાડા રોળ. એક ઉપકો આવીને જાણે છાતીમાં ઠહકાઈ ગયો ને મેં આંખો જોશથી મીચી દીધી. પડવા ગઈ કે બારસાકનો ટેકો લઈ બરોબર ઉંબર માથે બેહી પડી.

0: શેર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. વાર્તાનું શીર્ષક હતું નાથી. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે આપની રજા લેવાનો સમય થઈ ગયો છે. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: आप सांभळी रह्या था रमेश पारेख नी रचना सोनिक सुथारना स्वरमा सुगम संगीत नो कार्यक्रम समाप्त थाय छे। प्रसारण आकाशवाणी ना अमदावाद वडोदरा राजकोट अने भुज केंद्रो परथी करवामां आव्युं। हवे सांभळीशु गुजराती मां समाचार।
1: आकाशवाणी समाचार, अंकिता मकवाणा वाचे છે। સૌ પ્રથમ મુખ્ય સમાચાર। વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ। દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત। ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજીપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ। મહિલા કુસ્તી બાજુ દ્વારા કરાયેલા જાતીય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર। પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો। અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના માના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા। સમાચાર વિગતવાર। સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે। આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો। સ્થિતિને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી।
2: सदन चर्चा संवाद के लिए, अपने विचार अभिव्यक्ति रखने के लिए, अपने मत रखने के लिए, अगर असहमति है तो भी सदन के अंदर अपने मत विचार से अभिव्यक्त की जाती है। इसलिए मेरा आपसे आग्रह है, सदन को चलाने में सहयोग प्रदान करें। नियोजित तरीके से सदन बाधित करना लोकतंत्र के लिए उचित नहीं है।
1: આ અગાઉ જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના નોંધપાત્ર પ્રદર્શનની પ્રશંસા કરીને ખેલાડીઓને રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા।
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है। 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी। मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच और टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ।
1: જ્યારે રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા। રાજ્યસભાની કામગીરી શરૂ થતાં જ વિપક્ષોએ શોરબકોર કરતા સભાપતિએ કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી। ચોમાસુ સત્રના પ્રારંભથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષો દ્વારા નીટ પેપર લીક મામલે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલ લાઠીચાર્જ સહિતના મુદ્દે હોબાળો કરતા કામગીરી ખોરંભે પડી છે। ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશમંત્રી સેદોવ બખ્તિયોર ઓર્ડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા। સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે। તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો। ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે। બિહારના બાંકીપુર વિધાનસભા મત વિસ્તારમાં જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર 7મા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે। ગુજરાતના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 11મા રાઉન્ડ બાદ આગળ છે। મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામસિંહ 6ઠા રાઉન્ડ બાદ સરસાઈ ધરાવે છે। બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશ દેશના દતિયા વિધાનસભા મત વિસ્તાર માટે મતદાન ગયા મહિનાની 30મી તારીખે યોજાયું હતું। દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણસિંગ અને સહ આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંગ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમરને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે। 6 મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કેસમાં અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 2 જુલાઈના રોજ આ આદેશ 3 ઓગસ્ટ સુધી અનામત રાખ્યો હતો. મે 2024માં જ કોર્ટે સિંહ સામે ગુનાહિત ધાકધમકીનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. જોકે 6 મહિલા કુસ્તીબાજોમાંથી 1 દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે 15 જૂને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પંજાબમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2026 હેઠળ તમામ 170 વિધાનસભા મત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી અધિકારી અનિનીતા મિત્રાએ જણાવ્યું કે આ કાર્ય આજની સમયમર્યાદાના 1 દિવસ પહેલાં પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે આ તમામ વિધાનસભા મત વિસ્તારોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, બ્લોક સ્તરના અધિકારીઓ અને સમગ્ર ચૂંટણી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે આ તેમના સમર્પણને બિરદાવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થયું છે. ગઈકાલે ગ્લાસોમાં સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની સેરેમનીમાં પ્રતિકારાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપડા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ PT ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્રવીરોને

0: આહવાન કર્યું. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી છે કે 13 ગોલ્ડ મેડલમાંથી દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમત દરમિયાન યોગદાન આપનાર ટુકડીના દરેક સભ્યને શુભેચ્છાઓ પાઠવી છે. વધુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશના ખેલાડીઓ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ટુકડીના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો અને ભારતે 13 સુવર્ણ ચંદ્રકો સહિત 39 ચંદ્રકો જીત્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે તમામ ચંદ્રક વિજેતાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર રમતો દરમિયાન ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓએ અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને સમર્પણ દર્શાવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમમાં 4th સ્થાન મેળવવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી છે. એક કોમન સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય દળે અગાઉની કોમનવેલ્થ ગેમ્સની સરખામણીમાં સમાન રમતોમાં 30 મેડલથી સુધારો કરી ચાલુ વર્ષે 39 મેડલ જીત્યા છે. ભારત સરકારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક બનાવટી વિડીયોને નકારી કાઢ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનો ફરી શરૂ થયા છે. જો કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટ કર્યું છે કે આ દાવો ખોટો છે અને વાયરલ થયેલો વિડીયો જૂનો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ઉમેર્યું કે લોકોને આવી ભ્રામક સામગ્રીથી સાવધ રહેવું જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે મધ્યસ્થી દ્વારા વાતચીત આજે થવાની અપેક્ષા છે. શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વિનંતી પર ઈરાન સામે નવા અમેરિકી લશ્કરી હુમલાના આદેશને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ. દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત. ગુજરાત સહિત 3 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં માંજલપુર ભાજપ, બાંકીપુરમાં જન સુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની ફરસાઈ. મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતીય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. હવે આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે મતગણતરીમાં ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલ 29,000 મતોથી આગળ છે. અત્યાર સુધી કુલ 19માંથી 18 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સત્યેન્દ્ર પટેલને 52,921 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 23,913 મત મળ્યા હતા. આ બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી મતદાન પ્રક્રિયામાં સરેરાશ 37.50% મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી નથી. બંદરો પર પણ સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 હટાવી લેવાયું. દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. રાજ્યના 34 બંધ હાલ હાઈ એલર્ટ પર છે. તો રાજ્યમાં અત્યાર સુધી 83,932 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોને બચાવાયા છે. જામનગરમાં 2 દિવસથી થયેલા વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા બંધમાં નવા નીરની આવક થઈ. આજી 3 બંધ 60% ભરાયો છે, જ્યારે આગામી દિવસોમાં ઊંડ 1 બંધમાંથી સસોઈ બંધમાં પાણી ઠાલવવાનું શરૂ કરાશે. ત્યારબાદ સૌની યોજનાનું પાણી સસોઈ બંધ સુધી પણ પહોંચાડાશે. મહેસાણામાં પણ વરસાદી માહોલ યથાવત છે. સતલાસણા અને ખેરાલુમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તો ધરોઈ બંધમાં પણ પાણીની સારી આવક થઈ. જ્યારે ચાલુ વરસાદમાં વીજ કરંટ લાગતા 3 ગાયના મોત થયા છે. પંચમહાલમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 592 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં જળસંપત્તિ વિભાગ હેઠળ ગાંધીનગરમાં કાર્યરત મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ CFCCA ટેકનોલોજીની મદદથી આપત્તિ વ્યવસ્થાપને પ્રાથમિકતા બની હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

0: સત્તાવાર યાદી મુજબ ચોમાસા દરમિયાન આગામી 31 ઓક્ટોબર સુધી ગાંધીનગર સહિત રાજ્યના 12 પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમ 24 કલાક 7-7 દિવસ કાર્યરત રહેશે. તેના દ્વારા સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય જળાશયનું રીઅલ ટાઇમ મોનિટરિંગ કરાય છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક 47 ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વે અને દેખરેખ શરૂ કરી છે. બાળકોમાં તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે અપીલ કરી.
1: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું પ્રમાણ છે એના અંદર ટોટલ 3 કેસ બનાસકાંઠામાં પોઝિટિવ આવ્યા છે. 1 કેસ જે વડાનો છે, પરંતુ 2 કેસ એક કાંકરી તાલુકાનો જ ચાંગાનું જે અત્યારે ઓગર તાલુકામાં આવે છે, અને એક અમીરગઢ તાલુકાનો કાનપુરાનું છે. તેના અનુસંધાનમાં આપણે 47 ટીમો અમીરગઢમાં બનાવી છે.
0: કચ્છ જિલ્લાના સામખિયાળી રેલવે જંકશન ખાતે 46 કલાકના નોન ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે બ્લોક દરમિયાન 162 ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું. આ ઉપરાંત બ્લોક પહેલા જ 1 દિવસમાં રેકોર્ડ બ્રેક 30 માલગાડીનું સંચાલન કરીને અવિરત માલ પરિવહન પણ સુનિશ્ચિત કરાયું હતું. નવી લાઇનનું સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ શરૂ કરાશે. તાપીમાં આંગણવાડી કેન્દ્રોમાં નવી શૈક્ષણિક પદ્ધતિ સાથે નવા સત્રનો પ્રારંભ થયો. નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા અભ્યાસક્રમ આધારશિલા હેઠળ બાળપણથી જ બાળકોમાં બૌદ્ધિક, સામાજિક અને શારીરિક જ્ઞાનનો વિકાસ થાય તે હેતુસર આંગણવાડી કેન્દ્રોમાં નવું સત્ર શરૂ થયું. આ અંગે તાપીના સંકલિત બાળ વિકાસ યોજનાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે વધુ માહિતી આપી.
2: જે નવી શિક્ષણ નીતિ છે એનામાં વિવિધ રમતો દ્વારા બાળકોને રમત રમતમાં કેવી રીતે આપણે શીખી શકીએ એ પણ આવે છે. સાથે સાથે બાળકો એકબીજા સાથે કેવી રીતે સંવેદનાત્મક રીતે જોડાઈ શકે, સામાજિક રીતે બાળકો કઈ કઈ પ્રવૃત્તિ કરી શકે અને બાળકોમાં એકબીજા માટે ભાવ જન્મે એ પણ આ અભ્યાસક્રમનો ભાગ છે.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનના 44મા રીબર્થ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિય ફિલ્મોના ગીતો, યાદગાર સંવાદો, નૃત્ય પ્રસ્તુતિઓ અને તેમના ફિલ્મી સફરની ઝલક રજૂ કરાઈ. કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોથી અમિતાભ બચ્ચનના ચાહકો એકઠા થયા હતા. 2 ઓગસ્ટ 1982ના રોજ ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન થયેલી ગંભીર દુર્ઘટના બાદ અમિતાભ બચ્ચનને મૃત્યુને માત આપી ફરી જીવન પ્રાપ્ત કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABCDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખક અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં આ મહિને પ્રકૃતિ, પરંપરા, જનસેવા અને વહીવટી સજ્જતાના વિવિધ રંગ જોવા મળ્યા. લાંબા વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સૂકા પડી ગયેલા ડુંગર તથા અરવલ્લીની ગિરિકંદરાઓ હરિયાળીથી ખીલી ઉઠી. હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને અસર વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી. મોડાસા, શામળાજી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી. મોડાસાના વિવિધ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જોકે વરસાદથી રાહત સાથે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જાઈ હતી. જ્યારે મુખ્ય ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે વરસાદી માહોલ રાહતરૂપ બન્યો હતો. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું. કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ પૂર અથવા જળબંબાકાર જેવી સ્થિતિમાં બચાવ

કામગીરી હાથ ધરી શકાય તે માટે જિલ્લામાં તહેનાત કરાયેલી એનડીઆરએફની 30 સભ્યની વિશેષ ટુકડીને 24 કલાક અલર્ટ મોડ પર રખાઈ હતી, જેથી જરૂરિયાત સર્જાય ત્યારે ત્વરિત બચાવ કાર્ય હાથ ધરી શકાય. ભારે વરસાદની આગાહીને પગલે શનિવારે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ડેમ અને સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાણીના પ્રવાહ, ડેમની સ્થિતિ અને સંભવિત જોખમ ધરાવતા વિસ્તારો પર વહીવટીતંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. વરસાદી પરિસ્થિતિ દરમિયાન લોકોની સુરક્ષા અને સમયસર રાહત કામગીરી માટે પણ તંત્ર સજ્જ બન્યું હતું. વરસાદથી સૌથી વધુ આનંદ જિલ્લાના ખેડૂતોમાં જોવા મળ્યો. મોસમની શરૂઆતમાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કેટલાક ખેડૂતોને 2-3 વખત વાવેતર કરવાની પણ ફરજ પડી. ઘઉં, સોયાબીન સહિતના વિવિધ પાકના વાવેતર બાદ પણ વરસાદ ખેંચાતા પાકના ભવિષ્ય અંગે ચિંતા વધી હતી. જોકે જિલ્લામાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં નવી આશા જાગી હતી. વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં ધાર્મિક આસ્થાનો પણ માહોલ જોવા મળ્યો. ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શામળાજી પહોંચ્યા હતા. તેમણે શામળાજીના લુસડિયા ગામમાં સંત સુરમલદાસજી મહારાજની સમાધિએ દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે તેમણે મંદિર પરિસરના સંતોનું સન્માન પણ કર્યું હતું. મોડાસા તાલુકાના ડુગરવાડા ગામમાં કપિરાજના આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. 2 દિવસથી ગામમાં કપિરાજ દ્વારા હુમલાઓની ઘટના સામે આવી હતી, જેમાં અંદાજે 6 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગની ટુકડીએ પાંજરા અને જાળીની મદદથી કપિરાજને પકડવામાં સફળતા મેળવી હતી. કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પણ પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા પોલીસની સ્થાનિક ગુના શાખાએ ગુસ્સીટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ધનસુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ ગત 10 વર્ષમાં 3 વર્ષથી વધુની સજાપાત્ર 2 કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું જણાયું હતું. બીજી તરફ જિલ્લાના આંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. મેઘરજ તાલુકાના દૂરદરાજ ગામ સુધી આરોગ્ય સેવા પહોંચાડવા સરકાર દ્વારા ફાળવાયેલા દ્વિચક્રીય મોબાઈલ આરોગ્ય એકમ એટલે કે 2-વ્હીલર MHU પરિયોજનાનો જિલ્લા પંચાયત ખાતે શુભારંભ કરાયો હતો. હમણાં જ આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ વિભા દેસાઈને સાંભળીએ. રચના છે શેમુદી વેઠિયાની.

આપ સાંભળી રહ્યા હતા ગાર્ગી વોરાને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. નમસ્કાર.

0: points or 0.7% to close at 78,639. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ. દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત. ગુજરાત સહિત 3 રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ MBBS અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ. જિલ્લાના ભાંજડો ડુંગર ઉપર યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જિલ્લા યુનિટ દ્વારા ટ્રેકિંગનું આયોજન કરાયું. અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ ORS વીકની ઉજવણી કરાઈ. ORSને ઝાડા ઉલટીનો રામબાણ ઇલાજ ગણાવાયો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાના હેતુથી જાહેર કરાયેલી મેડિકલ ઇમરજન્સી આવતીકાલ 4 ઓગસ્ટ સુધી અમલી રહેશે. જિલ્લાના સામખિયાળી રેલવે જંકશન ખાતે 46 કલાકના નોન ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ કરાયું. નવી લાઇનનું સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ શરૂ કરાશે. જિલ્લા મથક ભુજ શહેરની ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આગામી 15 ઓગસ્ટે કચ્છથી નડાબેટ સુધી સાહસ, દેશપ્રેમ અને પ્રવાસનના ત્રિવેણી સંગમ સમાન બાઇક રાઇડનું આયોજન કરાયું. સરહદે ધ્વજવંદન કરી દેશના વીર જવાનોની શૌર્યગાથાને નજીકથી અનુભવાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું વિપુલભાઈ રવરાણીએ ગાયેલી રૂખડીઓની રચનાથી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મનુભાઈ સોલંકીના કંઠમાં લોકગીતો.

0: મનુભાઈ સોલંકીએ ગાયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.
1: નમસ્તે, હીય આકાશવાણી આહે. હાણે તવી માલા ખૂબચંદાણી કાં ખબરું બુદંદા. સબ કાં અવલ મુખ્ય સમાચાર. રાજ્યસભા સૂખ્યમ નંડા એ વિચોલા ઉદ્યોગ વિકાસ તરમીમ બિલ 2026 બહાલ કયો. લોકસભા સુપ્રીમ કોર્ટ જજન જો અદદ દુરુસ્તી બિલ 2026

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. ગુજરાત વિધાનસભાની વડોદરાની માંજલપુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે. તેમણે

પોતાના એકમાત્ર હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતોની સરસાઈથી હરાવ્યા હતા. ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી ખાલી પડેલી આ બેઠક માટે ગત 30મી તારીખે મતદાન યોજાયું હતું. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી 3-9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15-25 નોટ સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની સંભાવના છે. રાજ્યમાં પડેલા વરસાદના પગલે 34 બંધ હાઈ એલર્ટ પર છે, તો રાજ્યમાં અત્યાર સુધી 83,932 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોને બચાવાયા છે. લખપત કોટેશ્વર રોડ પર આવેલા યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો હતો. સ્થાનિક ધારાસભ્ય અને નાગરિકોની રજૂઆતોના પગલે રાજ્ય સરકારે આ બ્રિજના નવનિર્માણ માટે મંજૂરી આપતા માર્ગ અને મકાન વિભાગે એજન્સીને વર્ક ઓર્ડર આપી દીધો છે. અંદાજિત રૂપિયા 14 કરોડના ખર્ચે મંજૂર થયેલા આ પુલની પાઇલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ગુણવત્તાના ધોરણો સાથે અન્ય કામો પ્રગતિમાં છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને આ તમામ કામગીરી અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આ પુલ બનવાથી યાત્રાળુઓ અને ગ્રામજનોને સુરક્ષિત અવરજવરની સુવિધા મળવાની સાથે પ્રવાસન વિકાસને પણ વેગ મળશે. કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું કેચ ધ રેઇન અભિયાન આજે દેશવ્યાપી જળ આંદોલન બન્યું છે. કચ્છ જેવા શુષ્ક અને અછતગ્રસ્ત પ્રદેશ માટે આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે ચેકડેમ, તળાવોની સફાઈ અને ઊંડાણ વધારવું, પરકોલેશન, ટાંકા, રિચાર્જ કૂવા, ખેત તળાવો અને પરંપરાગત જળાશયોના પુનર્જીવન જેવા કાર્યોને અગ્રતા અપાઈ રહી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જલ જીવન મિશન અને અટલ ભૂજલ યોજના જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ કચ્છ જેવા પાણીની તંગીવાળા વિસ્તારોમાં વૈજ્ઞાનિક ઢબે જળ સંચાલન અને ભૂગર્ભ જળસ્તર સુધારવામાં પૂરક બની રહી છે. સામખિયાળી જંકશન ખાતે 46 કલાકનું નોન ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સામખિયાળી, વોંધ અને ભચાઉ વચ્ચે 4 લાઇન તથા ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમનું કામ હાથ ધરાયું હતું. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે આ પડકારજનક કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાયું છે. બ્લોક દરમિયાન 162 ટ્રેનનું સફળ સંચાલન કરાયું હતું, જ્યારે બ્લોક પહેલા રેકોર્ડ બ્રેક 30 માલગાડી દોડાવાઈ હતી. આ આધુનિક સિસ્ટમથી માલ પરિવહન ક્ષમતા વધશે અને ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બનશે. નવી લાઇનનું સંચાલન નિરીક્ષણ બાદ શરૂ થશે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રબંધકે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે. ભુજ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સોમવારે આજે એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એમ્બ્યુલન્સમાંથી કાળા ધુમાડાના ઘોટે ઘોટા નીકળતા લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસરથી લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. કચ્છમાં સરકાર દ્વારા પશુપાલકો માટે 2 રૂપિયાના રાહત દરે ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ 31 જુલાઈ સુધીમાં કચ્છના 160 ગામોના પશુપાલકો માટે કુલ 18,265 ઘાસ કાર્ડ બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત 72,331 પશુઓ માટે 11,50,472 કિલો ઘાસનું વિતરણ કરાયું છે અને તંત્ર પાસે હજુ 16,16,313 કિલો જથ્થો ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદ પશુપાલકો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા હાલમાં પણ ચાલુ છે. ભુજ શહેરની ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય શ્યામકુમાર મહેતાએ મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમમાં ધોરણ 6-8ની વિદ્યાર્થિનીઓને દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી અને પ્રશ્નોત્તરી દ્વારા ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, બાળકોના અધિકારો તથા નશામુક્ત ભારત અભિયાન વિશે વિગતવાર માહિતી અપાઈ હતી. શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સ્વપ્નોને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું, અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પરંતુ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં સવાલો નહીં પરંતુ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કાન તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો, અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. તો ચાલો શરૂ કરીએ યુવાણી. મિત્રો, આજે આપણે એક અત્યંત સંવેદનશીલ, મહત્વપૂર્ણ અને જીવનના પાયા સમાન વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. દર વર્ષે 1-7 ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક, એટલે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ નવજાત શિશુ અને માતાના સ્વાસ્થ્ય અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. તો આવો આજના વિશેષ અંકમાં આપણે જાણીએ કે સ્તનપાન શા માટે અનિવાર્ય છે, ડોક્ટર્સ આ વિશે શું કહે છે, અને એક માતા તથા નવજાત બાળક માટે આ સમયગાળો કેવો હોવો જોઈએ. મિત્રો, બ્રહ્માંડમાં માતા અને બાળક વચ્ચેનો સૌથી પહેલો અને ગાઢ સંબંધ જો કોઈ હોય ને, તો તે બ્રેસ્ટ ફીડિંગ દ્વારા બંધાય છે, જેને આપણે ફર્સ્ટ ગોલ્ડન આર અથવા અમૃતકાળ કહી શકીએ. વૈજ્ઞાનિક અને તબીબી અભ્યાસો અનુસાર જન્મ પછી તરત જ, એટલે કે 1.5-1 કલાકની અંદર સ્તનપાન શરૂ કરવા પાછળ ખૂબ જ મહત્વપૂર્ણ કારણો રહેલા છે. જેમ કે જન્મ પછીના પ્રારંભિક સમયમાં માતાના સ્તનમાં જે પહેલું ઘટ્ટ અને પીળાશ પડતું દૂધ ઉત્પન્ન થાય છે ને, તેને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે. આ દૂધ કુદરતી એન્ટીબોડીઝ અને ઇમ્યુનિટીથી ભરપૂર હોય છે. તબીબી ભાષામાં તેને બાળકની પ્રથમ રસી માનવામાં આવે છે, જે તેને શરૂઆતના ચેપ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ બાળક જ્યારે જન્મ પછી તરત જ સ્તનપાન કરે છે ને, ત્યારે માતાના શરીરમાં ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન ગર્ભાશયને તેના સામાન્ય આકારમાં પાછા લાવવામાં મદદ કરે છે અને પ્રસૂતિ પછીના રક્તસ્રાવનું જોખમ ઘટાડે છે. આ સમયે માતા અને નવજાત શિશુ વચ્ચે થતો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બંને વચ્ચેના લાગણીશીલ સેતુને મજબૂત બનાવે છે અને બાળકના શ્વાસ તથા હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે. જેટલું વહેલું સ્તનપાન શરૂ થાય, તેટલું પ્રોલેક્ટિન હોર્મોનનો સ્ત્રાવ વધે છે અને સમયસર પૂરતું દૂધ આવવાની શરૂઆત થાય છે. આ સમયે બાળકની ચૂસવાની ક્ષમતા સૌથી વધુ સક્રિય હોય છે, જેને આપણે રૂટિંગ રિફ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નવજાત શિશુને શરૂઆતના પૂરા 6 મહિના સુધી માત્ર અને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ, જેને આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ તરીકે ઓળખીએ છીએ. આ દરમિયાન પાણી કે અન્ય કોઈ ઉપરના ખોરાકની જરૂર હોતી નથી. 6 મહિના પૂર્ણ થયા પછી પૂરક આહારની સાથે સાથે ઓછામાં ઓછા 2 વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી સ્તનપાન ચાલુ રાખી શકાય છે. આગળની વાતો કન્ટિન્યુ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

તાજેતરના મેડિકલ જર્નલ્સ અને હેલ્થ ન્યૂઝ બુલેટિન પણ આ જ વાત પર ભાર મૂકે છે. દેશ અને દુનિયાના પીડિયાટ્રિશિયન્સ અને ગાયનેકોલોજીસ્ટનું સ્પષ્ટ માનવું છે કે માતાનું દૂધ એ બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. તાજેતરના ICMR અને WHOના રિપોર્ટ્સ જણાવે છે કે બાળકોને શરૂઆતના દિવસોમાં પૂરતું સ્તનપાન મળે તો તેમનામાં ઇમ્યુનિટી અને બુદ્ધિમત્તા એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ અન્ય બાળકોની સરખામણીએ વધુ સારી રીતે વિકસે છે. ચાલો હવે વૈજ્ઞાનિક અને વ્યવહારિક દ્રષ્ટિ આના ફાયદા અને સમાજમાં પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ ફાયદો અગર જોવા જઈએ તો બાળક માટે જ છે. તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, ડાયરિયા, ન્યુમોનિયા અને શ્વસનતંત્રના રોગોનું જોખમ ઘટે છે તથા પાચન ક્રિયા ઉત્તમ બને છે. માતા માટે પ્રસૂતિ પછી ગર્ભાશય મૂળ આકારમાં ઝડપથી આવે છે, સ્તન અને ઓવેરિયન કેન્સરનું જોખમ ઘટે છે અને ગાઢ ભાવાત્મક સેતુ બંધાય છે. આની ગેરમાન્યતાઓ શું છે? પહેલું કે પહેલું દૂધ ફેંકી દેવું જોઈએ. આ એક સૌથી મોટી ગેરસમજ છે. પહેલું પીળું દૂધ ફેંકવું નહીં, પરંતુ એ અમૃત સમાન છે. મિત્રો, આ સપ્તાહ આપણને એ પણ યાદ અપાવે છે કે આ જવાબદારી માત્ર એકલી માતાની નથી, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજની છે. માતાએ શું કરવું જોઈએ? માતાએ પોતાના આહારમાં પૌષ્ટિક ખોરાક, લીલા શાકભાજી, ફળો અને પ્રવાહીનું પ્રમાણ વધારવું જોઈએ. માનસિક તાણથી દૂર રહેવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે. પરિવાર અને પિતાની ભૂમિકા શું છે? તો કે નવજાત શિશુની સંભાળ રાખતી વખતે પરિવારે માતાને માનસિક અને શારીરિક સહયોગ પૂરો પાડવો જોઈએ. શ્રોતા મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, પરંતુ ક્યાંય જશો નહીં. વિરામ પછી આપણે વાત કરીશું કે આજના આધુનિક યુગમાં વર્કિંગ મધર્સ કઈ રીતે આ સંતુલન જાળવી શકે છે.

વેલકમ બેક. વિરામ પહેલા આપણે વાત કરી રહ્યા હતા સ્તનપાનના મહત્વ વિશે. હવે વાત કરીએ આજની વર્કિંગ મધર્સ માટે. આધુનિક વિજ્ઞાન અને એક્સક્લુઝિવ પમ્પિંગ ટેકનોલોજીના માધ્યમથી માતાઓ પોતાના દૂધને સ્ટોર કરી શકે છે અને કામ પર હોય ત્યારે પણ બાળકને પૌષ્ટિક આહાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરી છે. બસ તો આકાશવાણીના માધ્યમથી હું એટલું જ કહીશ કે સ્તનપાન એ માત્ર એક શારીરિક ક્રિયા નથી, પરંતુ એ બાળકને આપેલી જીવનભરની સુરક્ષા કવચ છે. ચાલો આ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક નિમિત્તે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે સમાજમાંથી સ્તનપાન વિશેની તમામ ગેરમાન્યતાઓ દૂર કરીશું અને દરેક માતાને યોગ્ય વાતાવરણ પૂરું પાડીશું. અને શ્રોતા મિત્રો, તમે ક્યાંય જ જશો નહીં, કારણ કે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજના દિવસનો આપણો બીજો ટોપિક. આજના બીજા ટોપિકમાં આપણે વાત કરવાની છે એવા મહાન સાહિત્યકારની જેમણે પોતાની કલમથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રપ્રેમમાં નવો જોશ ભર્યો હતો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક હિન્દી સાહિત્યના અમર હસ્તાક્ષર અને ભારતના રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્ત વિશે. મૈથિલી શરણ ગુપ્તનો જન્મ 3 ઓગસ્ટ 1986 રોજ ઉત્તર પ્રદેશના ઝાંસી પાસેના ચિંગાવમાં થયો હતો. બાળપણથી જ ઘરમાં સાહિત્યિક માહોલ મળવાને કારણે તેમને કવિતા પ્રત્યે ગાઢ પ્રેમ હતો. શરૂઆતમાં તેઓ બ્રજ ભાષામાં રચનાઓ કરતા હતા, પરંતુ મહાવીર પ્રસાદ દ્વિવેદીજીના માર્ગદર્શન બાદ તેમણે ખડી બોલી હિન્દીને અપનાવી અને તેને સાહિત્યની મુખ્ય ધારામાં ગૌરવશાળી સ્થાન અપાવ્યું. શ્રોતા મિત્રો, ગુપ્તજીની કવિતાઓની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે માત્ર મનોરંજન માટે ન હતી, પણ તે જનજાગૃતિ અને રાષ્ટ્ર સેવા માટેનું પ્રબળ માધ્યમ હતી. જ્યારે દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો ત્યારે તેમની કવિતાઓએ દેશવાસીઓમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન જગાવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ તેમને પ્રેમથી રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું હતું. તેમની મહાકાવ્ય રચના સાકેત વિશે વાત ન કરીએ તો આ પરિચય અધૂરો રહે. સાકેતમાં તેમણે રામાયણની કથાને કેન્દ્રમાં રાખી છે, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રામસીતાની સાથે સાથે ઉર્મિલાના ત્યાગ અને વેદનાને વાચા આપવાનો હતો. લક્ષ્મણના વનવાસ દરમિયાન ઉર્મિલાએ જે 14 વર્ષનો વિરહ અને ત્યાગ સહન કર્યો ને, તેને ગુપ્તજીએ જે સંવેદનાથી આલેખ્યો છે તે વાંચીને વાચકોની આંખો ભીની થઈ જાય છે. સાકેત માટે તેમને હિન્દી સાહિત્યનો સર્વોચ્ચ મંગલા પ્રસાદ પારિતોષિક પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમની રચના ભારત ભારતી તો સ્વાતંત્ર્ય આંદોલનનું બાઇબલ બની ગઈ હતી. એ સમયના યુવાનો આ પુસ્તકની પંક્તિઓ ગાઈને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવા માટે પ્રેરણા મેળવતા હતા. ભારત ભારતીએ દેશવાસીઓને પોતાના અતીત પર ગર્વ કરવાનું અને વર્તમાનમાં જાગૃત થવાનું શીખવ્યું હતું. મિત્રો, તેમણે મહાભારતના પાત્રો પર આધારિત જયદ્રથ વગ, પંચવટી અને યશોધરા જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ પણ આપી. ગૌતમ બુદ્ધ જ્યારે રાતોરાત પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડીને જાગૃતિની શોધમાં નીકળી ગયા ત્યારે એક પત્ની અને માતા તરીકે યશોધરાની વેદનાને ગુપ્તજીએ જે ન્યાય આપ્યો છે તે અજોડ છે. મિત્રો, મૈથિલી શરણ ગુપ્તજીનું સાહિત્ય માત્ર શબ્દોનો સંગ્રહ નથી, પણ તે આપણા રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રધર્મનો અરીસો છે. 1964 તેમણે આ દુનિયાને અલવિદા કહી, પરંતુ તેમની કવિતાઓ આજે પણ આપણા હૃદયમાં જીવંત છે. તો મિત્રો, હવે ફરી પાછા મળીએ એક નાનકડા બ્રેક પછી.

સુમન કલ્યાણપુરે ગયેલી મીરાબાઈની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: ને વધતા જુઓ આવી મોટી. હવે જા ભાઈ.
1: આરબીઆઈ કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
3: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યસભામાં આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્યતંત્ર એલર્ટ. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન. જામનગરમાં 38 સ્થળ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ. 111 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યસભાએ આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે.
4: વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણા વટાવની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં મધ્યસ્થતા માટે મામલો મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે, દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એ પણ જોગવાઈ છે કે જો મામલો 6 મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પુરવઠાકારને નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50% રકમ ચૂકવણી થવી જોઈએ. મિતલ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
3: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,630 મતથી વિજય થયો. તેમને કુલ 55,481 અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,851 મત મળ્યા હોવાનું ભારતીય ચૂંટણી પંચની યાદીમાં જણાવાયું. દરમિયાન વડોદરાની વિજય યાત્રામાં જોડાયેલા ભાજપના ઉમેદવાર સતીશ પટેલે મતદારો અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. ગાંધીનગરમાં ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આ જીત બદલ માંજલ બોના લોકોને અભિનંદન પાઠવ્યા.
5: ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતા પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.
3: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8-10 સપ્ટેમ્બર 3 દિવસ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક વિડીયો સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના 9મા સત્રનું આહ્વાન કર્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા આરોગ્યતંત્ર એલર્ટ છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં હાલ વાયરસના 7 પોઝિટિવ દર્દીઓ ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરમાં સારવાર હેઠળ છે. તેમણે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ જેવા લક્ષણ જણાય તો તરત હોસ્પિટલ જવા, અફવાઓથી દૂર રહેવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી.
6: કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. જામનગરમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા મહાઝુંબેશ હેઠળ 111 કિલો વાસી ખાદ્ય પદાર્થનો નાશ કરાયો. વિભાગની ટુકડીએ ગુલાબનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, ડીકેવી કોલોની, ગ્રીન માર્કેટ, માધાપર ભૂંગા

0: ઘોડિયા ભૂંગા હિરડા રોડ સહિત વિવિધ વિસ્તારમાં 38 સ્થળની તપાસ હાથ ધરી. આ ઉપરાંત સમાપ્તિ તારીખ ધરાવતા ખાદ્ય પદાર્થના 76 પેકેટ તથા 53 કિલો પ્લાસ્ટિકની કોથળીનો નાશ કરાયો, તેમજ ખોરાકના શંકાસ્પદ નમૂનાઓ વધુ તપાસ માટે વડોદરાની પ્રયોગશાળામાં મોકલાયા છે. દરમિયાન વેપારીઓને રસોડામાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા, પનીર, ચીઝ, માખણ સહિતના ખાદ્ય પદાર્થોની સ્પષ્ટ માહિતી દર્શાવવા તેમજ એક જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ. વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા 42 કિલોથી વધુના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ઓડિશાથી દાદરા અને નગર હવેલીના સેલવાસ 21 લાખ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ લઈ જતા રાજસ્થાનના આ વ્યક્તિને પકડી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ. ખેડામાં ભારે વરસાદને કારણે જળાશયો, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં મગર દેખાયાના અહેવાલ છે. જોકે વન વિભાગ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષણ અભિષેક સામરિયાએ લોકોને મગર દેખાય તો તેને હેરાન ન કરવા અપીલ કરી.
1: તમામ ખેડાવાસીઓને અપીલ કરું છું કે વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફ સાથે સંકલન કરવું અને ગામડાઓમાં જે મગરની જે જ્યારે જોવા મળે ત્યારે જળાશયોમાં જવું ટાળવું, નાહવું અને તરણું ટાળવું, એના જોડે કોઈ સેલ્ફી લેવાની અને ભીડ એકત્રિત કરવાની એ સ્થિતિ ટાળવું અને જ્યારે જાઓ આપ તો જૂથમાં જવું.
0: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો કેટલીક જગ્યાએ સુરત દાદાએ દર્શન આપ્યા. દરમિયાન રાજ્યમાં આગામી 10 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી ન હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડૉક્ટર AK દાસે જણાવ્યું.
2: कंडीशन मॉडरेट से रफ होने का संभावना है और रेन थंडर स्टॉर्म का भी संभावना है. पोर्ट वार्निंग CS3 डाउन कर दिया गया है. फिशरमैन भाई के लिए कोई उत्पन्न नहीं है, कोई वार्निंग नहीं है.
0: રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ ડાંગ, નાના પોંડા અને કપરાડા તાલુકામાં નોંધાયો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળ સંગ્રહ થયો છે. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જામનગરમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાયેલી 3rd મેજર રેન્કિંગ ઓપન ગુજરાત ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. નૈમિષાર રણિયા શાળામાં 5મા ધોરણમાં ભણતા આ ખેલાડીએ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓથી આવેલા ખેલાડીઓ વચ્ચે આત્મવિશ્વાસ, ધૈર્ય અને ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને ચંદ્રક મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, સંચાલકો અને કર્મચારીઓ તેમજ શહેરના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન PM KUSUM યોજનાની અમલવારીમાં નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી આગળ રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ આ યોજના થકી હજારો આદિવાસી સમુદાયના પરિવારના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભામાં આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન. જામનગરમાં 38 સ્થળ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ. 111 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: ત્રણેય કોલેજમાં
4: ચિંતા ના કર,
3: ફીસ તો જો.
5: શું હાલ છે? શું થયું?
4: ફીસ નું ટેન્શન.
5: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઈઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. દેખ્યા છે? मिठाई।
6: आरबीआई कहे छे

0: ગામનો છોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ. મિત્રો, ચોરે આજે રજૂ કરીએ છીએ હાસ્યરસ. કલાકાર છે શ્રી શાહબુદ્દીન રાઠોડ.
1: મિત્રો નો આગ્રહ વનજન ના વર્ગોળા માટે છે, એટલે હું વાત કરી દઉં. વનેચન બેઠી દરી ને બેવડો બાંધો ચડી ગયેલા દાંત નટો અમારો બીજો મિત્ર. અમે આમ ત્રણેય જણા લાઈન માં બેઠા હોય તો એમાં દેખાવડો ગણો તો હું રૂપાળો ગણો. જંગલમાં પ્રાણીઓ મોટા થાય એમ થયા, અને પછી તો ઉંમર થઈ બધાની યુવાની આવી, પણ હવે લગ્ન ની બજારમાં અમારા ભાવ બગડી ગયા. આપડે અહીંયા સામાન્ય રીતે દીકરા દીકરીના હક પણ વખતે બાજુને પડદા લાગી જાય, ફર્નિચર બદલી જાય, ઘર સાફ સુફ થઈ આવી જાય, બરાબર વ્યવસ્થિત થાય. આપડે બિઝનેસ માં શું છે તો કે આ ક્રોકરી નું છે, એનું સાબુ નું કારખાનું છે, લેટ છે. પછી દુકાન તો કે આ દુકાન છે, એક તો બજાર માં બે સ્ટેશન રોડ ઉપર છે, ત્રણ બીજી હમણાં ખરીદી છે. મકાન તો કે આ એક રહેવાનું છે, બીજું એક પાછું ઉતારો છે, ત્રીજાનો પાયા નખાય છે. નટુએ કરી શરૂઆત, એમાં ઉધરસ આવી. ઓલા કે ભાઈ ને ઉધરસ છે, એટલે કે ઉધરસ નું તમે કહો આને જૂનો દમ છે. અને હું નટુ નો વનેચન માંડાની હોટલ માં બેઠેલા, એમને ઓલી ત્રણ અડધી નો ઓર્ડર આપેલો, એમાં વરસાદ વરસવા માંડ્યો. એટલે વનેચંદ છત્રી છે ને, તું જા અમારા માટે બે છત્રી લે. તો ઈ તો મેં કીધું એટલે રવાના થયો. તો ઈ ગયો ને મારે ચા આવી, એમને એમ છે મારો ચા પી જાવી શું કરું, ત્યાંની રાહ જોઈ તો થઈ જાય. અમે કીધું પી જાવ ને બરાબર, પછી જોયું જાય છે. ત્યાં તો બાઈ કે જો પી જવાનો તો જઈશ જ ને. એક વાળી મારે ત્યાં બેઠેલો, અને એમાં પછી વરસાદ મૂંઝો આવવા. અમે બે ચાર મિત્રો હતા, અમે કીધું એમ કરો આને જમી લે, આને ભૂઈ જાઓ, હવે આ પલળતા પલળતા ક્યાં જઈશું. એમાં એ ગમે જેવું તો નીકળી ગયો, અને પાછો 20 મિનિટ આવ્યો કે હું ગયો છે કેવો, હું નહી આવું. અને અમારે રિઝલ્ટ આવ્યો ને, ત્યાં મિત્રો એક છે મથુર, એના દીકરા દામોદર ને વળી મથુરે પૂછ્યું કે તારો અભ્યાસ કેમ ચાલે છે, એ મારે જાણવું છે. લાય તારું પ્રગતિ પત્ર, એટલે ઓલા આપ્યું. મથુરે વાંચ્યું, અંગ્રેજીમાં 4 માર્ક, ગુજરાતીમાં 7 માર્ક, ભૂગોળમાં 9, ને ઇતિહાસમાં 11, ને વિજ્ઞાનમાં 13, ને આરે આવા માર્ક શેમાં પાસ છે, વ્યાયામમાં. પણ છેલ્લે જોયું તો આરે સોઝાની સહી હતી. તો કીધા આરે સોઝા, આ તો અમને ભણાવતા, અમારા હેડમાસ્ટર હતા મથુર, કે હજી જીવે છે. બોલો કે બાપા એ તમારું છે. મોકલી પાછું ખબર જાય, નાકા ફોડા કર્યા. પણ તારા નબળા અભ્યાસ ના કારણો તો મારે જાણવા પડશે. તમારા સાહેબ એમ કહેતા હતા કે એના કારણો વંશ પરંપરા છે, એટલે અમારું તો રિઝલ્ટ આવી ગયું. અમે જેમ કે બે માર ખાતું રહી ગયો, બે માર ખાતું રહી ગયો, બહાર કરી ગયું. લાઈ જોઈ પ્રગતિ પત્ર, પ્રગતિ પત્ર કહ્યું તે ગ્રાન્ડ ટોટલ જે માર પેલા મેં કહ્યું દરેક માં માત્ર રહેવાય. રામનવમી હજી મળી છે બધા મિત્રો, પણ પછી એક વાર અર્પણ પાકે પાયે થઈ ગયું અને ધામધૂમ થી લગ્ન કરવા એવું મિત્રો એ નક્કી કર્યું આપણે ભાગ લેવો એમ. અને એ પછી ફૂલકું શરૂ કર્યું, શરૂ થયું તો અમારા ગામમાં જેટલા ફૂલકા ફરે એ મઠની શેરીમાંથી રવાના થાય. ડોક્ટર રાણા સાહેબ ના દવાખાના પાસે આવીને આગળ વધે અને પીપળા ના ઓટે થી પાછા ફરે. હવે આ ફૂલકાની જેથી અમે શરૂઆત કરી તેથી રામલોન બીજલ બે ફૂટલા ઢોર લઈને હવ પેલા ગોઠવા અને બેન્ડ વાજા વાળાને બોલાવેલા તેથી 35 રૂપિયા નું બેન્ડ વાજો આવતું, એમાં 25 રોકડા ને 10 બાકી રાખેલા. અને જગત માં ઘણા ના પોશાક જોયા પણ બેન્ડ વાજા વાળા થી હેઠો ધોળા પાટલું એને બે કોટ પીવા પટા મારે અને એના માટે લાલ કોટ પહેરેલા, કોટ માટે કાળા વગર ના ખિસ્સા, એના માટે બિનજરૂરી બટન ટાંગેલા. ઉપર પ્લાસ્ટિક જડી દીધેલા, તે પંચમ જહાજ ના ફોટા માં આવું બધું હોય છે અને એક આ બેન્ડ વાજા વાળાનું હોય છે. પણ એ બધા સજ ધજ થઈને આવ્યા જેમ સિકંદર ના સૈનિક પોળો સામે રડવા આવ્યો હોય એમ આવીને ઉભા રહ્યા. બૂટ ને પાણી છે કોઈ એક કરાવેલા પણ વાદરી એક નહીં, દોરી બાંધવાની નંબર.

એનવા જવા એ બધા ગોઠવાઈ ગયા ને એની વાય અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિકો બધા તેમાં મોહન સાહેબ ને ડોક્ટર રાણા સાહેબ ને અશોક કાકા ને પૂનમચંદ શેઠ ને જયકરભાઈ ને દેવધર સાહેબ ને દેવ સાહેબ ને બક્ષી સાહેબ ને અમારા ડોક્ટર ઘનશ્યામ રાણા ને રવજી ભગત ને ચંદુલાલ ને દલપતરામ જોશી ને આ બધા ખરેખર અમારા ગામના હાવ હાચા પ્રતિષ્ઠિત નાગરિકો ફૂલે કું ગમ્યા ન હોય આમંત્રણ હોય કે ન હોય પણ આટલા ગામે હોય હોય હોય એટલે એ બધા આવે પ્રતિષ્ઠિત નાગરિકો એની વાય પછી દરબાર વાજે આવે દાજી ડાયરો અમારે હનુભા કાકા નટુબાન જટુબાન દીપુબાન ખેમબાન દાદી બાબુ અને એના માથે પદ્મ પૂજા અગરબત્તી ના પેકેટ જમાનામાં આવતા એમાં અત્તરની સેમ્પલ ની આવી આવી શીશો નીકળતી એમાં રોજ ગોળી જગોળી કાનમાં ભૂંગળા ભરાવે પણ માર્ચર મહિનાનું જેટલું ફાટ્યું હોય કાળા માંથી એવું બહાર દેખાય એમ ભૂંગળા બહાર દેખાતા અને દાદી દાયરો આવ્યો આવે ને એ સુરવાળ સુરવાળ કરતા ને એને પોસ્ટકાર ભીસણ રાખવા પડે અને તેની પોસ્ટકાર મૂકીને જવા ને તો ચડે નકર પાછું ચડે નહીં અને એ પાછા અમુક ને પોસ્ટકાર ન આવતા હોય એટલે આવો બધો દાજી ડાયરો ને એ પેલું ફૂલે બેન્ડ વાજા વાળા આવે પછી આ પ્રતિષ્ઠિત નાગરિકો આવે પછી આ દરબારો આવે બધા સિગરેટોમાં સિગરેટો પીતા જાય ને હોપાળીના કેટલા દરિયામાં ના કરે અને ત્યાર પછી આ વનચંદ નો ઘોડો ને માથે વનચંદ પણ સારો ઘોડો હોય ને સારા સ્વાર હોય અને પિંગળસિંહ બાપુ જેવા લોક સાહિત્યકાર જો એનું વર્ણન કરે ને તો આવી જાય હોય ગુલા ઉદી કેશવાળી જાયદી ખજૂર ની પીસી જેવો વાન લીંબોની ફાજી જેવી જેની રાતી આંખ્યું છે જોવાની આંટો લઈ ગઈ છે જેવો વરસાજો આમ હૈતિક દિન સવાર થયો અને ફૂલે કુમ ધીરે ધીરે ધીરે મીડ્યું આગળ હાલવા આ સારા ઘોડા અને સારા અસવાર ના વર્ણન છે આમાં આમાં એક પણ લક્ષણ નહી આ તો તાબૂત ની ખપાટ માટે કાગળ ચોંચો રહ્યો હોય એમ પાવા માટે ચામડી ચોંટી ગયેલી અને ઘોડા એ આ લેવા ત્યારથી ફૂલકા નું સમય થયો ત્યાં બે આંખું બંધ રાખી ઉભેલો ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કોઈ સોક્રેટી સરિસ્ટોટલ પ્લેટો લાઓસ છે નીચે કન્ફ્યુશિયસ જે ઘોડા અમે જોઈને આપણે બહુ વિચાર કરીને ત્યારે એમ લાગે કે આ ઘોડો એમ વિચારે છે માથે બેઠો મરવાનો છે એની જગ્યાએ હવે પણ હાલે નહીં વર્ણન કરું તો સકલ માં ભૂલ થી કોક લાલ એટલે કાળા ભૂલ શિવડાય અને બબલી આંગો મોટા જીવતા હારા એટલે એક જોડી મોજા બૂટ માં ભરાયેલા એક જોડી એને પહેરાયેલા કઈ એનું પરમાણુ બરાબર બેઠા અને ગાય ચાલી ગયું કવિટલી વાળી જાણી એની અને માં છે એ અચકણ
બાંધ્યો વરરાજાના બે કાના બઠા કરીને

currently is running anyway. And mass AE, Archikan, pure Aramun, Archikan, and in a mass a popoti Aramun of Sapo. Number Chandu Babu, Yokoska in Banjo. The Varajan Bekan and Bakakri. And he is half a mass every party, everybody cannot take any half while he called him. He called him my part of bulb. And on the top of the world, I done his hammer. And I car of Ibangu and Asad DC by the PC Jota. I don't think one who could have had that. But Tilly, so PC was a war man to drive me. પણ શિષ્યના કબાટને વાળની શ્રી લઈને ઢગા મારો અને આવો વરરાજા ને એમાં પાછો વળી ઘોડા માટે બેઠેલો કોકેનું પાન લેવા ગયો ત્યારે બંગલો કપોરી નેક્સ્ટ કાશ્મીરી તુફાન કેમાં વરરાજાનું છે એટલે 120 ને એવા બે પાન એક એક ગળો ફેરવડાવી દીધા બાજુને રહોય છે એમ ગળો રાત પાડતા અડકે ભડકે માણા આજે આવે છોકવાની ક્યાંય જગ્યા નંબર બે ત્રણ ઘૂંટડા તમાકુ હોટા ઉતારી ગયો પણ હેડકે જઈ ગયો એમ ઘોડું નાળિયેર બધું હવે અને આ સુલેમાન પી પટેલ ને હમણાં ઉલ્લેખ કર્યો અમારા ગામનો વાઇલ્ડ લાઈફમાં વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર દુનિયાનો ખ્યાતનામ ફોટોગ્રાફર અને એને 9 સિંહનો પાણી પીતો ફોટો જે પાડ્યો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને છપાણો અને રિમાર્ક હતી એડિટરની રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ એ સુલેમાન પટેલ તેડી વનચંદના વરઘોડામાં ફોટા વાળતો અને ત્યાંથી એને ગમે એ પ્રેરણા થઈ હોય ત્યારથી જાનવર ના ફોટો ચડી ગયો પછી એને મારા ના ફોટા ન પાડ્યા પછી એટલે આમ એ ફુલેકો રવાના છું અમારે ફુલેકા રાણા સાહેબ ની હોસ્પિટલ આવે ને અહીંયા ઉભા રહી જાય ઘોડો અહીંયા ઉભો રહી જાય પછી ઓલા કે આ કેમ આમ કરે છે તો કે આ આ ઘોડા ગાડી નો ઘોડો છે અને લોકલમાં કાયમ દર્દી લાવે છે એટલે કે સ્ટેશન થી બે તે દવાખાના જ ઉભો રહે પણ આ ઘોડા આ તો અમારું ફોડે કું 12 પીપળાના ઓટા સુધી આવ્યું એમાં બેન્ડ વાજા વાળા ઉભા રહી ગયા ઇસ્માઇલ ક્લેરોનટ માથે વગાડ્યું દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે હમ આજ અપની મોત કા સામાન લે ચલે અને મોત કા સામાન નું ગીત વાગ્યું રામ ઢોલ માથે મંડી દાંડીઓ ભરવા ત્યાં તો વનચંદ ને ગોળું ભાઈ પેલા તો ઉડી ગયા ઘોડે એક આંટો મર્યો ને બીજો આંટો ને ત્રીજો આંટો સ્પીડ પકડી લીધી ઘોડો મંડ્યો ગોળ ગોળ ફરવા હે હે હે કરીને માણા કુંડાળે પડી ગયા ઘોડા કે આમ કેમ કરે છે જે લીએ હતી કે ક્યાંય છે ન મળ્યો ને તો પછી સરકસ ન લાવ્યા અત્યારે બરોબર 100નો ટાઈમ થયો અને બેન્ડ વાજા વાગી ગયા એટલે ગોળ ગોળ તો જાણ્યા ફરશે જ એમાં અમારે પરસોત્તમ મામા વળી મશાલી નામ ઉભેલા એ ઘોડો એના માસે થી ઠેક્યો વળ મારી કરી એઠે ભાઈ ગયા બોલા કે આમ કેમ કરે તો કે આ તો હળગતી રીંગ માંથી ગળકે એટલે આનો ફુલેકો ફેરવીને માંડ એને ઘર ભેગો કર્યો બીજે દિવસે 11 અને 5 ના મેલમાં અમારે મોરબી જવું મોરબી થી પીપળિયા અને એવા ઘરના અથડા બધા કે 2 વાગ્યામાં સ્ટેશન ભેગા કર્યો કંટાળી ગયા ઠામો કયો પછી લાઈન થઈને સિગ્નલ પડીને કે ગાડી આવી તે ઓડું હટ ગયા પણ આવવાના તો એ ગયા ન તો આવવાના એ થઈ ગયા
જેની પાસે ટિકિટ હતી કાંતિલાલ તો સિગ્નલ હતી ધડ્યો ત્યાં ગાડી પકડી છે. પણ અમારે વરરાજો તો બારી માંથી ગયો છે અને અમારે બધાની જગ્યા એને રોકી, એકમાં તરવાર મૂકી, એક સીટમાં એકમાં કાંઠો મૂક્યો, એકમાં પોતે હોઈ ગયો. અમે પછી નિરાચે બેઠા અંદર લઈ અને મોરબી પહોંચ્યા અને એક મોટર ભાડે કરી અમે દેવાઈને દેખાડી દેવું કે મોટર ભાડે કરીને આવ્યા. હવે અમે બેહવા વાળા 13 જણા પાડે, 13 જણા બેહવા વાળા, 3 જણા તો ડેકી ખોલીને વાણે ગોઠવી ગયા કે હવે અમને અહીંથી કોઈ ઉઠાડજો નહીં. અને મોટરમાં માંડ માંડ ગોઠવાના ને એ નીકળી ગયા ગ્રીન ચોક પાણીથી. પછી કોકે અંબાજી પાન બીડી બાકર સિગરેટ હોપારી એવું લીધું પેલા કે ના કે લઈ લ્યો. તો મેં કીધું ભાઈ રિવર્સ લઈ લ્યો ડ્રાઈવરને કીધું કે રિવર્સ પીવર્સ નથી હાલતી, તમે કહો તો આખો આંટો મારીને અહીં આવ્યો. આખે આખો આંટો મારીને પાછા એવા પાન બીડી બાકર સિગરેટ એવું લીધું બધું વળી પાછા પીપળિયાના માર્ગે ચડ્યા. અને એક આમ હાલી જતી મોટર, હું તો બારણા પાણી બેઠેલો કારણ કે આમ જરાક ખાડો આવે ને આખું બારણું ખોલી જાય, વળી એને પકડીને આમ રાખે. એમાં વળી ડ્રાઈવર નું ધ્યાન ગયું કે તમે આમ હેરાન થાવ છો, આપણી પાસે સાધનો છે. એને ડેકીમાં દોરડું કહીજો, ચારે ચાર બાયના ફટોફટ બંધ કરી મોટર ફરતું બાંધી દીધું. પછી અમને ઠીક રહ્યું, આમ વાતચીતમાં કઈક ધ્યાન આપીએ કે એવું રહ્યું. અને પાછી જે મોટર આવી એમાં એક કામ ખાડું આવ્યું એમાં થઈ અને ઉપર ચડી, એમાં મારી પડખે બેઠો થી મીડિયો રાડ્યો પાડો, હોય મારી ઉભી રાખો. મેં કીધું શું થયું, મને ચેપટી આવી ગઈ. મેં ડ્રાઈવરને કીધું, મેં કીધું ભાઈ મોટર ઉભી રાખો, આને ચેપટી આવી ગઈ, આનો ચહેરો તરડી ગયો, આ વાત નથી કરી શકતો. ઓલો મને કે ના મોટર એમ ઉભી ન રહે. અરે મોટર ઉભી ન રહે તો આનો છુટકારો કેવો થાય છે? મને કે બીજો ખાડો આવવા દે. એટલે અમે તો ગયા વેવાઈ ને ગામ, હવે મોટર ને જોવા તો ન આવ્યો, અમને લેવા ન આવ્યો. 3 કલાક સુધી પડ્યા રહ્યા. પછી પહેલી તો જાણે ધોળ ની ડમરી દેખાણી અને નજીક આવી તો એમાંથી વેવાઈ પ્રગટ થયા, વાંજરા ટોપી પહેરેલી. સંગ્રહસ્થાન માં પ્રાણીઓને જોયા એમ જોયા, આમ બધા હારું છે કે આવતા રહ્યા. પેટ્રોલ ના સાઈડ લેવા છો ને? અરે મેં કીધા તરગાળા રંબાવ્યા છે કે જાન ગામ માં આવી છે, પેટ્રોલ ના સમાજ લાવવાની હોય. હાલો હાલો કે ઉતારે લઈ ગયા. અને અમે એને ખડકી ખોલીને અમે હારી નરે જવા ગયા કે તમે ક્યાં હારી નરે આવો? ઉતારામાં હજી ખડ ભર્યું છે. પછી મીંડિયા એ સાફ કરવાના, અમે કામે લાગી પડ્યા. 3 કલાક ઉતારો સાફ થયો, પછી અમે વીજળી પ્રવેશ કર્યો એમાં. પણ જોરથી છીક ખાવ તો વીજમાંથી પોડું વેઠે પડે. આવા ઉતારામાં બેઠેલા ને એવા ભૂખ્યા થયેલા ને દુઃખ વર્ષ કે આવી ગયેલા. પણ સાલા દસે આવીને વાણંદે એટલું જ કીધું, પધારો જમવા, પણ હરિયર નો હાથ પડે ને બાવા ધોડે એમ ફળિયા. આમ ફળિયામાં વચ્ચે એક પેટ્રોલ મેક્સ ટાંગી દીધી, એ વચ્ચેનું અજવાળું પીડ્યું. અમારી તીની દિશા હતી, એમાં એક પીરસવા વાળો નીકળ્યો હળહળાટ ને એવો લોંઠવો લાડવો જેની થાળી પડીને હરિમ હરિમ હરિમ. આ લોકો 8 દિવસ પહેલા કીધું બનાવ્યા છે. પથ્થર નો ખટારો નો એક પાંખ ખોલી નાખો બાયણું, એનો અવાજ આવે ને એવો અવાજ

0: 9. હડાક પીરસવા વાળો નીકળી ગયો, મારી થાળી જ રહી ગઈ. મને એમ કહ્યું કે આટલી મોટી લાંબી લાઈન આમાં આપણો કેદી વારો આવે. મેં જોરથી રાડ પાડી કીધું, બચ્ચી લાવજે, આમાં કઈ પડ્યું. એટલે એક જણો આવીને કે આમાં તો કઈ નથી. મેં કહ્યું હું એ કહું, જાઓ લાડવા લઈ આવો, ચાર પાંચ હારે લાવજો, એટલે તમારો ધક્કો નહીં ફરે. એટલે એ આવીને ખડકલો કરી ગયો. મેં પેલા આમ સજ્જનો જમે ને એમ રહ્યું, વળી એક આંગળી અંગૂઠાથી એમ ભાંગવાના પડ્યા કે લાડવાની અસર જ નથી. પછી તો બહુ હું મચ્યો, આડું એના મોઢા પગે થઈ ગયા. 100 મીટર દોડવા ખેલાડી તૈયાર થાય ને, એમ આખા શરીરની ભીડ મારી તો લાડવાનો. મને હવે કમાઈ થઈ તો થાળી હવે રાખીને આમ ડબર કચકો પડે તો આપણે ચગરતા થઈ જાય. પણ બહુ ભીડ મારી તો લાડવાનો ભાંગ્યો, થાળી ઉડી ગઈ. ચટણી પડખે બેઠો તો એના માં ભજી આવડીને પાંચમા ની ધારણ થયા. એ પડ્યા ભેગા ખાઈ ગયો. મરચાણા કે મને બહુ ભાવે, ચટણી વાળો બાજરો ઘડ્યો, અમે તો બચો બચ આવ્યા. ખબર ન પડે કે આણંદ આવ્યા છે કે ધીંગાણા આવ્યા છે. પણ વરરાજા કોઈ જે આમ જોયું ને મેં, તો એ તો આવા તણ ખાઈ ગયો. આમ શીગડામાં પાઇપ પકડાય એમ લાડવો પકડાય. અને હું તો ગાળીને મંડેલો ખાવા, અચકણ માંગીને પહેર્યું તો એ આટલું લાંબુ. દાળમાં વરરાજાની પહેલી બાં પડે અને પછી હાથ પડે. અણવાળું મેં તો આમ અટી ચડાવવા જ રાખેલો, બાયો ચડાવવા. અને ના સુભાકોર મેં જોયું ને તો એ તો ઉગ્ર સ્વભાવ ના. લાડવાને જોઈ મીડિયા બંદૂક ખીચી ઉતારવા. મેં કીધું કા મને આને ભડાકે દઉં પેલો. એટલે અમારો આ ભોજન સમારોહ મેં આમને પૂરો થયો અને પાછા અમે ઉતારે પહોંચ્યા.
1: તો શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, હાસ્યરસ કલાકાર હતા શ્રી શાહબુદ્દીન રાઠોડ. તો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની અનુમતિ આપો. સૌને રામ રામ, રામ રામ.

0: પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની FIR પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. અને જુલાઈમાં 23,66 કરોડથી વધુ વ્યવહારો UPI થયા. સમાચાર વિગતવાર. લોકસભાએ સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે. આ વિધેયકનો ઉદ્દેશ સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરવાનો છે, જેથી ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાયના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા હાલના 33થી વધારીને 37 કરી શકાય. આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારી 37 કરવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું, આ વિધેયક ન્યાયિક ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારા પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
1: आज प्रस्तुत ये विधेयक भी न्यायिक क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्यायिक कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: દરમિયાન ગૃહમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે ભારતીય આંકડાકીય સંસ્થા વિધેયક 2026 રજૂ કર્યું, તો નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કર્સ બુક એવિડન્સ વિધેયક રજૂ કર્યું. તેનો ઉદ્દેશ બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદાની જોગવાઈ કરવાનો અને તેને સમકાલીન ડિજિટલ બેન્કિંગ પ્રથાઓ સાથે સંરેખિત કરવાનો છે. દરમિયાન વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્યસભાએ આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણા વટાવની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં લવાદ માટે મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે કે દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એવી પણ જોગવાઈ છે, જો મામલો 6 મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પુરવઠાકારે નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50% રકમ ચૂકવવી જોઈએ. ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,000થી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55,481 મત મળ્યા, જ્યારે શ્રી રબારીને 24,851 મત મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી પેટાચૂંટણી યોજાઈ હતી. મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહ 6,000 મતોથી જીતી ગયા છે. બીજી તરફ બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર જીત્યા છે. તેમણે 19,324 મતોથી ભાજપના નીરજકુમારને હરાવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશના સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયની લશ્કરી અને નાગરિક શાખાઓ વચ્ચે વધુ એકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં 85મા સશસ્ત્ર દળો મુખ્યાલય નાગરિક સેવા દિવસ ઉજવણીને સંબોધતા શ્રી સિંહે ભાર મૂક્યો કે આનાથી વિકસિત સુરક્ષા અને તકનીકી પડકારોનો અસરકારક રીતે સામનો કરવામાં આવશે.
2: किसी भी सेना को शक्ति केवल हथियारों और गोले बारूदों से ही नहीं मिलती है, बल्कि उन हजारों ऐसे अदृश्य लोगों के द्वारा भी मिलती है जो हमेशा उसके पीछे, उसके सपोर्ट में सदैव पूरी लगन के साथ खड़े रहते हैं. आर्म्ड फोर्सेज हेडक्वार्टर सिविलियन सर्विसेज उन्हीं अदृश्य लेकिन निर्णायक शक्तियों में से एक है.
0: સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે લશ્કરી અને વહીવટી એકીકરણ અલગ અલગ માર્ગો પર આગળ વધી શકે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે કટોકટી તબીબી સંભાળ માટે દ્વિચક્રી રોડ એમ્બ્યુલન્સ લાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989માં સુધારાનો મુસદ્દો રજૂ કર્યો. મંત્રાલયે ભાર મૂક્યો કે પ્રસ્તાવિત કટોકટી એમ્બ્યુલન્સ સેવા ઝડપી કટોકટી પ્રતિભાવને ટેકો આપશે અને દૂરના વિસ્તારોમાં કટોકટી તબીબી સંભાળની પહોંચમાં સુધારો કરશે. મંત્રાલયે મોટર વાહનોમાં વાહનથી વાહન V2V સંચાર પ્રણાલીઓના તબક્કાવાર અમલીકરણ માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989માં સુધારાનો પ્રસ્તાવ પણ જાહેર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ

0: આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વર્ષ 2023માં ડિજિટલ પ્રતિજ્ઞા પોર્ટલ શરૂ થયા પછી 3 વર્ષમાં ભારતે 5 લાખથી વધુ આધાર દ્વારા ચકાસાયેલા અંગદાન પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી છે. નવી દિલ્હીમાં 16મા ભારતીય અંગદાન દિવસ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે ભાર મૂક્યો કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં અંગ પ્રત્યારોપણ વાર્ષિક 20,000થી વધુ થયું છે.
1: आप एक स्वस्थ जीवन शैली को अपनाएं, किसी भी प्रकार के नशे से दूर रहें और भोजन आहार ऐसा लें जो आपके शरीर को बीमारियों से मुक्त रखे. और उसके बाद भी यदि ऐसी परिस्थितियां विकसित होती हैं किसी भी व्यक्ति के जीवन में कि उसे अंगों की आवश्यकता पड़े, तो समाज के बीच में से हमको इन प्रयासों को बढ़ाना होगा.
0: શ્રીમતી પટેલે જણાવ્યું કે અંગ પ્રત્યારોપણની સંખ્યામાં ભારત અમેરિકા અને ચીન પછી 3જા ક્રમે છે. આ પ્રસંગે મંત્રીએ 1 વર્ષ ચાલનારી જુગ જુગ જીઓ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. આ ઝુંબેશ અંગદાતાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવા માટે શરૂ કરાયેલી રાષ્ટ્રીય પહેલ છે. સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું કે દિલ્હીના જંતર મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલ FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની ખંડપીઠે સમજાવ્યું કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા વિરોધીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપતો તેમનો 28 જુલાઈનો આદેશ ફક્ત ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપીઓ પર જ લાગુ કરવાનો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ કથિત રીતે પ્રદર્શનકારીઓને ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી છે. અહેવાલો મુજબ સુરક્ષાદળોએ મધરાતે પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી શરૂ કરી, જેમાં રાવલકોટના ગોળીબારના અહેવાલ છે. ગુપ્તચર બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વિરોધમાં સેંકડો મહિલાઓ અને બાળકો જોડાયા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. ઘણી મહિલાઓ અને બાળકો છેલ્લા 50 દિવસથી વિરોધ સ્થળ પર છે. ઈરાને કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને કોઈ બેઠકની યોજના નથી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે વાટાઘાટો થવાના નિવેદનથી વિપરીત છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું કે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઈરાન સાથે રાજદ્વારી સંબંધોને કારણે તેમને મૂળભૂત રીતે મોટા હુમલાની યોજનાને અટકાવી દીધી છે. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દાવો ખોટો છે અને જણાવ્યું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી અને કોઈ બેઠકનું પણ આયોજન નથી. ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI એ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29,88,000 કરોડ રૂપિયાના 23,66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે આ કામગીરી ભારતના ડિજિટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે નોંધ્યું કે આ દેશના ડિજિટલ પેમેન્ટ માળખાના સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે, જેમાં Tier 2, Tier 3 અને ગ્રામીણ વિસ્તારોમાં તેને મજબૂત રીતે અપનાવાયા છે. UPI વિશ્વના સૌથી મોટા રિયલ ટાઈમ પેમેન્ટ્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સુધારા સંખ્યા વિધેયક પસાર. રાજ્યસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક પસાર કર્યું. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી. બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની FIR પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. અને જુલાઈમાં 23,66 કરોડથી વધુ વ્યવહારો UPI થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે ને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે ગાયેલા ધ લેજન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મના ગીતથી.

0: is also expected in Arunachal Pradesh, Nagaland and Bihar over the next 2 days, and in Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Uttar Pradesh and Uttarakhand during the next 3 to 4 days. Young cyclist Harshita Jhakhar rode into history books by becoming the first Indian woman to be a part of the Tour de France Femmes in Switzerland. The 19-year-old led a pack of 8 talented cyclists from Afghanistan, Algeria, Chile, Ethiopia, with 2 riders, Namibia and Uganda, during the ceremonial start at stage 2 of the Grueling race yesterday. The event started on 1st of this month in Lausanne and will end on the 9th August in Nice. In a bilingual live phone-in program, Public Speak, tonight at 9:30 p.m., we will bring a discussion on cyber fraud and cyber security, safeguarding the digital citizen. During the program, listeners can ask questions on telephone numbers 011-2371-7117, 011-2371-7106. Alternatively, you can also send your queries via WhatsApp to the number 928-909-4044. And now, before we end the bulletin, the headlines once again. Lok Sabha passes bill to increase the strength of Supreme Court judges from 33 to 37. Rajya Sabha clears legislation to simplify dispute resolution and address payment delays faced by MSMEs. In assembly by-polls, Jan Suraj leader Prashant Kishore wins Bankipur seat in Bihar. BJP retains Manjalpur in Vadodara, Gujarat. Congress keeps Dathia in Madhya Pradesh. Karnataka Chief Minister D.K. Shivkumar expands cabinet, inducting 19 new ministers. Red alert issued for very heavy rainfall in Assam, Meghalaya, sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. In POJK, situation worsens overnight as security forces open fire on protesters refusing to disperse. That is all in the news at 9. Good night.
1: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે ભુજ ખાતે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું કરાયું આયોજન. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને ઐતિહાસિક પગલું ગણાવતા સાંસદ વિનોદભાઈ ચાવડા. ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા કરાયો અનુરોધ. અને 28 જુલાઈએ વિશ્વ હિપેટાઇટિસ દિવસની કરાઈ ઉજવણી. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે જિલ્લા પંચાયત દ્વારા ભુજમાં ટાઉન હોલ ખાતે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું.
2: આજે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યનો અભ્યાસ વર્ગ, રાજકીય વાત, અધિકારીની વાત, નવા નવા જે પ્રશ્નો હોય અને વિકાસના કામ કઈ રીતે કરવા, સિસ્ટમ કરવી, કઈ રીતે વિકાસના સારા કામ થાય, અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિને તાલમેલ થાય અને સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો આવી હોય એ વિકાસના કામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને સરપંચ દ્વારા થાય અને એની જે ક્વોલિટી થાય અને જે ગ્રાન્ટ આવી એ પૂરેપૂરી વપરાય એના માટે તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખની જે ક્વોલિટી, એટલે આશરે 200 અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની એમની સાથે અધિકારીનો આખો દિવસનો અભ્યાસ વર્ગ છે અને એના આધારે આવતા દિવસોમાં કચ્છ જિલ્લામાં સારામાં સારા કામ થાય અને ક્વોલિટી થાય એના માટેની આજે મિટિંગ હતી. પ્રશ્ન અમે લીધા, અમે જે તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના જે પ્રશ્નો છે, ઝંઝટ જે ગુના પ્રશ્ન છે એ કઈ રીતે નિકાલ થાય અને દર મહિને અમે અમારી જે સંકલન છે એમાં રિવ્યુ લઈ અને ધીમે ધીમે એ પ્રશ્ન નિકાલ.
1: જ્યારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની પાઠશાળા છે, ચૂંટાયેલા પદાધિકારીઓ પોતાની જવાબદારી સક્ષમતાથી વહન કરી શકે તે માટે આ તાલીમ વર્ગ ઉપયોગી બની રહેશે.
3: જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના

0: નવનિર્વાચિત હોદ્દેદારો અને સદસ્યો માટેની કચ્છના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ક્ષમતા નિર્માણ માટેની એક તાલીમ કાર્યક્રમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ મધ્યે કરવામાં આવ્યું હતું. આજનો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સૌ તમામ પદાધિકારીઓ માટે આવતા દિવસોમાં કામ કરવા માટેની દિશા મળે, તાલીમ મળે, એમની જવાબદારી સુપેરે નિભાવી શકે એ માટેની તાલીમ મળે અને સક્રિયતાથી કામ કરે જનકલ્યાણ માટે, અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની જે પ્રકારે કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી છે, એ લાગણીને લઈને સૌ સાથે મળીને આવતા દિવસોમાં સ્વચ્છ કચ્છ, સમૃદ્ધ કચ્છ, શાંત કચ્છ અને સફળ કચ્છના નિર્માણની દિશામાં સૌ સાથે મળીને આ કાર્યક્રમના માધ્યમથી પ્રયત્ન કરીએ એવા પ્રકારની નેમ આજના દિને વ્યક્ત કરવામાં આવી.
1: સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું સ્વાગત કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ તેને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ સુધારા વિધેયક અંતર્ગત પેપર લીક અને પરીક્ષા ગેરરીતિ સામે વધુ કડક કાયદો, આકરા દંડ અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
2: આ ચોમાસા સત્ર દરમિયાન પાર્લામેન્ટની અંદર એક ઐતિહાસિક નિર્ણય વિદ્યાર્થીઓ માટે અને દેશવાસીઓ માટે જે લેવામાં આવ્યો છે, એમાં વિશેષ પરીક્ષા સંશોધન બિલ, પેપર લીક એમેન્ડમેન્ટ બિલ 2026 સુધારા જે રજૂ કરવામાં આવ્યું, જે પાસ થયું. દેશમાં જાહેર પરીક્ષાઓમાં થતા વારંવાર જે પેપર લીક કૌભાંડો, ગેરરીતિઓના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જે પ્રશ્ન સર્જાતો હતો, આ સમસ્યાના નિરાકરણ માટે આપણા કર્મ અને કાર્યશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા પરીક્ષા સંશોધન બિલ બંને સદનમાં પાસ કરવામાં આવ્યું. એક ઐતિહાસિક પગલું ભર્યું છે, એક નિર્ણય લીધો છે જેને હું સમર્થન આપું છું, આવકારું છું. આ બિલનો મુખ્ય હેતુ જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ, પેપર લીક, નકલ માફિયાઓ તેમજ પરીક્ષા કૌભાંડો પર કડક નિયંત્રણ લાવવાનો છે. ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શકતા વધારવા માટે આ બિલની અંદર અનેક જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ કાયદાની અંદર અનેક સુધારા કરવામાં આવ્યા છે. પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. વ્યક્તિગત ગુનેગારને 10 વર્ષની જેલની જે છે કે જોગવાઈ કરવામાં આવી છે. સંગઠિત જે ગુનેગારો છે એમને 10 કરોડ સુધીનો દંડ થશે, જેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જોગવાઈ છે. ગુનેગારોની ચાર્જશીટ દાખલ થયા પછી 3 માસમાં ટ્રાયલ કરીને કેસ પૂરો કરવામાં આવશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષા કેન્દ્રોની નિગરાની, પ્રશ્નપત્રોની સુરક્ષા, પરીક્ષા સંચાલન માટે વિસ્તૃત દિશા નિર્દેશ તથા પરીક્ષા પેપર લીક થાય તો ગુનેગાર પાસેથી ખર્ચની વસૂલાત કરવામાં આવશે, એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે એવી પણ જોગવાઈ આ બિલની અંદર જ્યારે કડકાઈ સાથે મૂકવામાં આવી છે ત્યારે હું અત્યંત ગર્વની લાગણી સાથે કહું છું કે આપણા દેશના લાખો અને કરોડો વિદ્યાર્થીઓની જે મહેનત છે, એમના સપના છે, એમના માતા પિતાની જે આશાઓ અને અપેક્ષાઓ છે, આ બિલના માધ્યમથી જે છે કે એક પારદર્શકતા આપણને જોવા મળશે. હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
1: ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે પશુઓને સાંકળ કે ખિલાય બાંધવાને બદલે તેમને ખુલ્લા મૂકવા હિતાવહ છે.

0: કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના પશુપાલકો અને ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન આપના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા, પશુઓને સાંકળ અને ખીલાથી બાંધવાને બદલે ખુલ્લા મૂકવા, પશુઓને નદી નાળા કુદરતી વહેણ તળાવ અને ડેમથી દૂર રાખવા તથા પશુઓને જર્જરિત દિવાલ જર્જરિત મકાન કે મોટા જૂના વૃક્ષોથી દૂર રાખવાની પશુપાલન વિભાગ અને વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. જિલ્લા પશુપાલન વિભાગ તરફથી તાલુકા કક્ષાએ પૂરતી દવા અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે તથા તાલુકા કક્ષાએ આકસ્મિક સંજોગોમાં રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. આકસ્મિક સંજોગોમાં પશુપાલકોને નજીકની પશુ સારવાર સંસ્થા અને તાલુકા વહીવટીતંત્રનો સંપર્ક કરવાનો અત્રેથી જણાવવામાં આવે છે.
1: અઠ્યાવીસમી જુલાઈએ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી. આયુર્વેદ આચાર્ય ડૉક્ટર નિશાંત શુક્લએ આયુર્વેદ થકી લીવરની સંભાળ કઈ રીતે રાખી શકાય તે અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. આ અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ.
2: હિપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હિપેટાઇટિસના વહેલા નિદાન નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 28મી જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે ત્યારે આ રોગ માટે આયુર્વેદ રક્ષણ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર નિશાંત શુક્લ.
3: આજે આપણે આપણા શરીરના એક એવા સાયલન્ટ યોદ્ધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ રજા લીધા વગર 24 કલાક કામ કરે છે. હું વાત કરું છું આપણા લીવરની. શરીરનું પાવર હાઉસ છે લીવર આપણું. આયુર્વેદ રક્ષણથી રાખીએ તેને સાજું. આપણે સામાન્ય રીતે હૃદય કિડનીની ચિંતા કરીએ છીએ પણ શરીરના સૌથી મોટી કેમિકલ ફેક્ટરી એટલે કે લીવરને ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. પ્રદૂષિત હવા કેમિકલ ખોરાકો કે દવાઓ લઈએ છીએ તેમાંથી ઝેરી તત્વોને ફિલ્ટર કરીને લોહીને શુદ્ધ કરવાનું ડિટોક્સિફિકેશન કામ આ લીવર કરે છે. આ જ લીવર પર જ્યારે વાયરસ અથવા તો સોજો આવે છે ત્યારે આપણે તેને હેપેટાઇટિસ નામથી ઓળખીએ છીએ. જો આ સોજો કે હેપેટાઇટિસની સમયસર ઓળખવામાં ના આવે અને ચિકિત્સા કરવામાં ના આવે તો લીવરને કાયમી ધોરણે નુકસાન થતું હોય છે જેને લીવર સિરોસિસ કહેવામાં આવે છે. તેમજ લીવર કેન્સર પર તેના પરિણામે થઈ શકે. લીવરને યકૃત તરીકે ઓળખવામાં આવે છે જે આપણા શરીરમાં રંજક પિત્તનું મુખ્ય સ્થાન છે. રંજક પિત્તનું કામ આહારમાંથી લોહી બનાવવાનું છે. જ્યારે આપણી લાઇફસ્ટાઇલમાં અતિશય તીખો તળેલો ખોરાક લેવાની આદતો હોય, માનસિક તાણ વચ્ચે જીવતા હોઈએ, મોડી રાત્રે ખોરાક લેવાની ને મોડી રાત સુધી કામ કરવાની આદત હોય, તેમજ બાહ્ય વાયરસ સંક્રમણને કારણે જે ઇન્જેક્શન અથવા તો બ્લડ ડોનેશન અથવા તો બ્લડ ટ્રાન્સફ્યુઝનના કારણે થતું હોય છે જે પિત્તને દૂષિત કરે છે ત્યારે લીવરની કાર્યક્ષમતા ઓછી થાય છે. આયુર્વેદની આ સ્થિતિને કામલા તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદિક નિદાન પદ્ધતિની સાથે સાથે આધુનિક વિજ્ઞાનમાં જણાવેલા ટેસ્ટ જેમ કે લીવર ફંક્શન ટેસ્ટ અને SGPT SGOTની સાથે રોગીની પરીક્ષા કરી અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ ખોરાકમાં ચેન્જીસ અને યોગ્ય દવાઓ જો કરવામાં આવે તો લીવરને પ્રોટેક્ટ કરી શકાય છે. હવે આપણે વાત કરીએ સૌથી ગંભીર ગણાતા હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી. આ બંને વાયરસ એટલા સાયલેન્ટ છે કે વર્ષો સુધી શરીરમાં હોવા છતાં કોઈ લક્ષણો દેખાતા નથી. તે લોહીના સંક્રમણ, અસુરક્ષિત સુઈ અથવા તો શારીરિક બોડી ફ્લુઇડ્સ દ્વારા ફેલાય છે. આધુનિક એલોપેથી વિજ્ઞાનમાં આ વાયરસને દબાવવા માટે ખૂબ જ પાવરફુલ એન્ટીવાયરલ દવાઓ ઉપલબ્ધ છે જે વાયરલ લોડને ઘટાડવા માટે જરૂરી છે પણ તેની સાથે સાથે તે કોમ્પ્લિકેશન્સ પણ ઘણા ઉત્પન્ન કરી શકતી જોવા મળે છે. અહીં આયુર્વેદની ભૂમિકા એક ક્રાંતિકારી કોથેરાપી તરીકે પુરવાર થાય છે. મિત્રો, એલોપેથી દવાઓ વાયરસ ગુણાકારને અટકાવે છે પણ લીવર ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું છે. તેના કોષોને રિપેર કરવાનું કામ આયુર્વેદની વનસ્પતિઓ દ્વારા આયુર્વેદની દવાઓથી શક્ય બને છે. જ્યારે દર્દી એલોપેથી દવાની સાથે આયુર્વેદિક કોથેરાપી અપનાવે છે ત્યારે લીવરની રોગ પ્રતિકારક શક્તિ હેપેટોપ્રોટેક્ટિવ એક્શન અદ્ભુત રીતે વધી જાય છે. આ ડ્યુઅલ એટેકથી દર્દીનું લીવર સિરોસિસ કે કેન્સર તરફ વધતું અટકે છે. આયુર્વેદિક લીવર મેનેજમેન્ટમાં બોય આમલી સૌથી મુખ્ય છે. આધુનિક સંશોધનો પણ સ્વીકારે છે કે બોય આમલી હેપેટાઇટિસ બી સામે લડવા અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આ સિવાય કુટકી કાલ્બેક જેવી ઔષધિઓ લીવરની અંદર જામી ગયેલા પિત્ત અને ટોક્સિન્સને તોડીને બહાર કાઢે છે. જ્યારે પુનર્નવા લીવરનો સોજાને ઓછો કરી અને લીવર કોષોને રીજનરેટ કરે છે. વૈદ્યની સલાહ મુજબ આરોગ્યવર્ધિની પુનર્નવાદી ક્વાથ વગેરે દવાઓ લઈ શકાય જે લીવર મેટાબોલિઝમને સુધારે છે. પરંતુ સારવાર કરતા બચાવ ઉપયોગી છે અને એ જ સાચો માર્ગ છે. આપણી લાઇફસ્ટાઇલમાં પણ લિવર ફ્રેન્ડલી ફેરફારો કરવા જરૂરી છે. આલ્કોહોલ કે દારૂ એક લિવર માટે ધીમું ઝેર છે, તેને સદંતર બંધ કરવું જોઈએ. ખોરાકમાં પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ, મેંદો અને તેલ મસાલાનો ખોરાક બંધ કરવો જોઈએ. ભારે ખોરાક સાથે ઠંડા પીણા લેવાના બંધ કરવા જોઈએ. તેના બદલે જો આપણે પિત્તશામક ખોરાકોનો ઉપયોગ કરીએ તો તેનાથી લિવરને વધારે સારી રીતે સ્વસ્થ રાખી શકાય છે. તો વાલા મિત્રો, આ વર્લ્ડ હેપેટાઇટિસ ડે પર આપણે સૌ સાથે મળીને એક જાગૃત નાગરિક તરીકે સંકલ્પ કરીએ, આપણા આ સાયલન્ટ હીરો લિવરની રક્ષા કરીએ. આધુનિક ચિકિત્સા પદ્ધતિ સાથે આપણે પરંપરાગત આયુર્વેદ વિદ્યાનો સમન્વય કરી હેપેટાઇટિસને જડમૂળમાંથી માત કરીએ.
1: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે.

nsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044. Spotlight.